નમસ્કાર, સુપ્રભાત. મીડિયો વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ઝ પર આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. આજે બુધવાર દ્વિતીય જ્યેષ્ઠ વદ આઠમ વિક્રમ સંવત 2082 એટલે કે 8 જુલાઈ સન 2026. અત્યારે સવારના 5:57:40 થઈ છે. પ્રસારણની પ્રથમ સભામાં આપ સૌનું સ્વાગત, અભિવાદન. શરૂઆત મંગલ સ્વરથી.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 6:05 અંગ્રેજીમાં સમાચાર, જે અમે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મનોજ. प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत इंडोनेशिया रणनीतिक साझेदारी को और मजबूत करने का आह्वान किया. उन्होंने कहा कि इससे दोनों देशों की समृद्धि बढ़ेगी और क्षेत्रीय तथा वैश्विक शांति भी बनी रहेगी.

આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. સાંભળી ભારતી વ્યાસના સ્વરમાં મીરાબાઈની રચના.

આ તો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનો. બરાબર 6:35 શ્રી રામચરિત માનસ ગાન અમારો વિવિધ ભારતી કાર્યક્રમ સાંભળશો.

0: आप सुन रहे थे विविध भारती कार्यक्रम श्री रामचरित मानस गान आकाशवाणी नुं आ राजकोट केन्द्र छे। अत्यारे सवारना बराबर 6:45 थई छे। रजू करी कृषि माहिती, विषय छे हाइड्रोजेल द्वारा जमीनमां भेज संरक्षण, रजूआत कानन छाया।
1: વહેલી સવારના રામરામ સાથે આજે કૃષિ માહિતીમાં વાત કરવી છે હાઇડ્રોજેલ દ્વારા જમીનમાં ભેજ સંરક્ષણ વિશે। ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, જેમાં ગુજરાતની વાત કરીએ તો મોટાભાગનો ભાગ ખેતીવાડી લાયક જમીન ધરાવે છે, જ્યારે ગુજરાતનો મોટાભાગનો ખેતી લાયક વિસ્તાર શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તાર હેઠળ આવે છે। વધુમાં બદલાતા વાતાવરણને કારણે રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ ઓછો થતો જાય છે ને સાથે સાથે બે વરસાદ વચ્ચેનો સમયગાળો પણ વધતો જાય છે।

0: છે. વરસાદની તંગીને લીધે સિંચાઈ માટેના પાણીમાં ઘટાડો થતો જાય છે. બીજી બાજુ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થતો નથી, જેના કારણે બોર અને કૂવાના પાણીના સ્તર વધુ ને વધુ ઊંડા ઉતરતા જાય છે. પાણી વધુ ક્ષારયુક્ત થતા જાય છે. આપણા રાજ્યમાં શિયાળામાં સિંચાઈ પાકોને યોગ્ય ભેજ મળી રહે તે હેતુથી નવી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી અને લાભદાયી સાબિત થાય એમ છે. તો જાણીએ કે હાઇડ્રોજેલ એટલે શું. હાઇડ્રોજેલ એક જાતના અણુઓમાંથી બનેલો મિશ્ર કોષ લિંક પદાર્થ છે. હાઇડ્રોજેલ એ પોલિમર્સનું હાઇડ્રોફિલિક જૂથ છે. હાઇડ્રોજેલ એ રાસાયણિક પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવેલ સફેદ દાણા જેવો દેખાતો પદાર્થ છે, જે પાણીના સંપર્કમાં આવ્યા પછી જેલમાં ફેરવાઈ જાય છે અને પોતાના વજનથી 350 થી 500 ગણું પાણી શોષી છોડના મૂળને ચોંટીને પાકને જરૂરિયાત મુજબ સમયસર ભેજ આપે છે. હાઇડ્રોજેલના કણો જ્યારે વરસાદ પડે અથવા પિયત આપ્યું હોય ત્યારે પાણીનું શોષણ કરે છે. જ્યારે વરસાદ ખેંચાય ત્યારે હાઇડ્રોજેલના કણો છોડને ભેજ પૂરો પાડે છે. સંશોધન પ્રમાણે જમીનમાં એકવાર હાઇડ્રોજેલનો ઉપયોગ કર્યા પછી આપમેળે કુદરતી રીતે નાશ પામે છે, સાથે જમીનની ફળદ્રુપ શક્તિ પર પણ તેની કોઈ નકારાત્મક અસર થતી નથી. વધુમાં તે સમય સમય પર ભેજ આપીને પાક અને જમીનને લાભ પ્રદાન કરે છે, જેમાં વધારે પ્રમાણમાં પાણી શોષી ધીરે ધીરે છોડવાની ક્ષમતા છે. હાઇડ્રોજેલનો ઉપયોગ કરવાથી પાકને તેના પાકવાના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછી પિયત આપવાની જરૂરિયાત રહે છે. હાઇડ્રોજેલ પાક અને જમીન માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે, કારણ કે તેનું કુદરતી રીતે જમીનમાં વિઘટન થઈ શકે છે અને તેની પર્યાવરણમાં આડ અસર થતી નથી. હાઇડ્રોજેલનો ઉપયોગ કરવાની પદ્ધતિની વાત કરીએ તો ઘઉં, બટેટા, સોયાબીન, રાઈ, ડુંગળી, ટમેટા, કોબી, ગાજર, મકાઈ, શેરડી, હળદર, મગફળી, કપાસ, શાકભાજી, ધાન્ય પાકો, તેલીબિયા પાકો વગેરેમાં તેનો ઉપયોગ કરી શકાય છે. જમીનમાં વાવણી સમયે એકરે 1 થી 1.5 કિલો હાઇડ્રોજેલ બીજ નજીક રહે તે રીતે આપવાની ભલામણ છે. જો જમીનમાં રેતીનું પ્રમાણ વધારે હોય તો 1.5 કિલો હાઇડ્રોજેલ આપવાની ભલામણ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે. બિયારણ સાથે મિક્સ કરીને ઓરણીથી સીધું જમીનમાં તેને વાવી શકાય. વધુ સારા પરિણામ માટે 1 કિલો હાઇડ્રોજેલ તથા 10 કિલો માટી મિક્સ કરી બિયારણ સાથે ચાસમાં વાવી શકાય. નર્સરીમાં છોડ ઉછેરવા માટે મીટરે 2 ગ્રામ હાઇડ્રોજેલ જમીનમાં વાપરવું જોઈએ. ફેર રોપણી સમયે ધરુના મૂળમાં 2 ગ્રામ હાઇડ્રોજેલ 1 લિટર પાણીમાં ઓગાળીને છોડને ડબોળીને ફેર રોપણી કરવી જોઈએ. હાઇડ્રોજેલના ફાયદાઓની જો વાત કરીએ તો ભેજ સંગ્રહ કરી લાંબા સમય સુધી તે પાકને ભેજ પૂરો પાડે છે. પિયતના 2 ગાળા વચ્ચે અંતર વધારે છે, તેથી કરીને પિયતની સંખ્યા ઘટે છે. વળી જમીનનું ધોવાણ પણ તે અટકાવે છે અને ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં પણ વધારો કરે છે. પિયત અને ખાતરનો બચાવ કરે છે, મૂળનો વધુ વિકાસ કરે છે. બિયારણને ઉગવા માટે અનુરૂપ વાતાવરણ પૂરું પાડી ઝડપથી ઉગવામાં મદદરૂપ થાય છે અને જમીનની ફળદ્રુપતા અને બંધારણ સુધારે છે. તો આજે કૃષિ માહિતીમાં વાત કરી હાઇડ્રોજેલ દ્વારા જમીનના ભેજ સંરક્ષણ વિશે. ફરી મળીએ ત્યાં સુધી સૌને રામ રામ.
1: આથી આજની કૃષિ માહિતી હાઇડ્રોજેલ દ્વારા જમીનમાં ભેજ સંરક્ષણ. રજૂઆત કારણ છાયા, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. આકાશવાણી રાજકોટ પરથી હવે કાર્યક્રમોની રૂપરેખા. સાત અને 20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 વાગે શાસ્ત્રીય સંગીતમાં ભગીરથ ભટ્ટનું સિતારવાદન, રાગ તોડી અને રાગ અહીર ભૈરવ. સાત અને 95 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટમાં વિષય છે વાંસ, રજૂઆત જાગૃતિ જેજરિયા. 8:30 વાગે ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં કલાકાર ભરત બચ્ચુ બારૈયા.

8 અને 50 મિનિટે અંગ્રેજી વાર્તાલાપ પોએટ્રી રેસિટેશન રજૂઆત ઇન્દ્રાણી રોય ચૌધરી. 9 અને 15 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. સાડા 10 વાગે લોકસંગીતમાં લોકગીત રજૂ કરશે પૂનમબેન બારોટ અને દુહા અને છંદ સવૈયા રજૂ કરશે જયેન્દ્ર કટવી.

બપોરે 11 થી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમે રિલે કરીએ છીએ અમારા અમદાવાદ કેન્દ્રથી, જેમાં 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સૈયર, જે અમદાવાદ કેન્દ્રનું પ્રધાન રહેશે.

અમારી સાંધ્યકાલીન સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6 હવેલી સંગીત. હવેલી સંગીતના કલાકાર છે નવલ કિશોર પાઠક.

સાડા છ વાગે યુવાણી અને 7:22 ગામનો ચોરો આ બંને કાર્યક્રમો વડોદરા કેન્દ્રનું પ્રદાન રહેશે. આઠ વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં 9:15 સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6:55 સંસ્કૃત સમાચાર, 7 હિન્દી સમાચાર, 7:05 અંગ્રેજી સમાચાર અમે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી. ત્યારબાદ 7:10 પ્રાદેશિક સમાચાર રિલે થશે અમારા અમદાવાદ કેન્દ્રથી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ. સુરતમાં સૌથી વધુ 18 ઇંચ જેટલો વરસાદ વરસતા તંત્ર ખડે પગે. ભારે વરસાદની આગાહી. વર્તમાન વરસાદની સ્થિતિમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 24 કલાક કાર્યરત રહેવા સરકારનો જિલ્લા તંત્રને આદેશ. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી બિનહથિયારી પીએસઆઈને નિમણૂક પત્રો એનાયત કરશે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરમાંથી 5 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. નોટિંગહામ ખાતે રમાયેલી 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. સુરતમાં ભારે વરસાદને કારણે

0: શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સલામત સ્થળોએ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાંથી 567 નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને લોકો માટે મહાનગરપાલિકા દ્વારા ભોજન, પાણી તેમજ અન્ય જરૂરી પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે પ્રશાસનની સૂચનાઓનું પાલન કરે અને અફવાઓથી દૂર રહે. ભારે વરસાદના પગલે સુરતમાં જે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને જણાવ્યું હતું અને લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે.
1: સુરત મહાનગરપાલિકા તરફથી ખાસ અનુરોધ છે કે ખૂબ વરસાદ આખા દિવસ પડ્યું છે અને કોઈ કોઈ જગ્યામાં 50 mm થી વધારે પણ પડ્યું છે. ભેદવાદ કાઢી અને સીમાડા કાઢીમાં પાણી ડેન્જર લેવલથી ઉપર ચાલી રહ્યો છે. BRTS અને એવા જાહેર પરિવહનમાં પણ સેવાઓમાં ડિસ્ટર્બન્સ આવી છે અને ફ્લેશ ફ્લડ થવાની પણ શક્યતા છે. તો આપ સૌને ખાસ અનુરોધ છે કે આપ ઘરથી બહાર નહીં નીકળતા અને

0: નગરપાલિકા તરફથી ખાસ અનુરોધ છે કે ખૂબ વરસાદ આખા દિવસ પડ્યું છે અને કોઈ કોઈ જગ્યામાં 50 mm થી વધારે પણ પડ્યું છે. ભેદવાદ કાડી અને સીમાડા કાડીમાં પાણી ડેન્જર લેવલથી ઉપર ચાલી રહ્યો છે. BRTS અને એવા જાહેર પરિવહનમાં પણ સેવાઓમાં ડિસ્ટર્બન્સ આવી છે અને ફ્લેશ ફ્લડ થવાની પણ શક્યતા છે. તો આપ સૌને ખાસ અનુરોધ છે કે આપ ઘરથી બહાર નહીં નીકળતા અને ઘરે જ વ્યવસ્થિત અને સલામતી સાથે રહેવા માટે આપ સૌને ખાસ અનુરોધ છે.
1: રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સવારે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણામાં 18 ઇંચ, કામરેજમાં 17 ઇંચ, નવસારીમાં 15 ઇંચ, સુરત શહેરમાં 13 ઇંચ, વલસાડના કપરાડામાં 12 ઇંચ, જલાલપુરમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. અંબિકા, બારડોલી, ડોલવણ, મહુવામાં 8 ઇંચથી લઈ 9 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં પડી રહેલા સતત ભારે વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે, જેને જોતા વાલોડની વાલ્મીકી નદી કિનારે વસતા 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તાપી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, વાલ્મીકી, અંબિકા અને મીંઢોળા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોને અફવાથી દૂર રહેવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ ભારે વરસાદને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરે સમીક્ષા બેઠક યોજી આજે વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની તમામ શાળા અને આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. સાથે જ કલેક્ટરે ડોસવાડા ડેમની મુલાકાત લઈ જરૂરી સૂચનો પણ આપ્યા હતા. અમરેલી જિલ્લામાં 10 માંથી 6 જળાશયો ઓવરફ્લો થયા છે, જ્યારે 4 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. શેત્રુંજી નદી પર આવેલો ખોડિયા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા તેના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઠેબી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા. ભારે વરસાદ બાદ PGVCL દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલીમાં વરસાદની સ્થિતિ અંગે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક કરી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરાય તેમ NDRFના અધિકારી વસંત ટીકરીએ જણાવ્યું છે.
2: आगामी मानसून को देखते हुए अत्यधिक वर्षा होने की संभावना के कारण टीम की तैनाती की गई है. यह टीम फ्लड वाटर रेस्क्यू रिस्पॉन्स के लिए सक्षम है. हमारी टीम के पास लाइफ सेविंग डिवाइसेस व इक्विपमेंट्स हैं, जैसे कि लाइफ बोट, लाइफ जैकेट्स, रोप, इन्फ्लेटेबल रबर बोट्स, डीप डाइव सेट इत्यादि. ये टीम यहाँ के लोगों की सुरक्षा के लिए स्टैंड बाय में तैनात है.
1: અરવલ્લી જિલ્લામાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતોએ આ વર્ષે મગફળી, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું છે. વરસાદ આવતા ખેડૂતોએ વાવણીની કામગીરી પણ હાથ ધરી છે.
3: આ વરસાદ આવ્યો તો અમે બધા વાવણીમાં પરોવાયેલા છીએ. એકંદરે કુદરતે ખેડૂતો ઉપર રેમ નજર કરી એવું લાગે છે. આ વખતે વાવેતરમાં ફળી વાવેલી છે, સોયાબીન વાવેલું છે, બીજા ધાન્ય પાકો છે.
1: ગુજરાત પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતાં મેઘમહેર થઈ રહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વડા ડોક્ટર એકે દાસ.
4: गुजरात रीजन में बारिश रहेगा, हल्का से मध्यम रहेगा. हेवी टू वेरी हेवी विद ऑरेंज वार्निंग भी दिया गया है. और जो 9 जुलाई को इसमें फेयरली वाइड स्प्रेड रेनफॉल रहेगा. हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है गुजरात रीजन. सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग है येलो वार्निंग के साथ. आज और कल के लिए थंडरस्टॉर्म वार्निंग दिया गया है. इसमें बिजली गिरने का संभावना रहेगा. विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना है.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાજ્યની વર્તમાન વરસાદની સ્થિતિમાં તમામ જિલ્લા વહીવટીતંત્રોને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 24/7 કાર્યરત રહેવા અને કંટ્રોલ રૂમને સતત એક્ટિવ રાખવા નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ આદેશ આપ્યા છે. સમીક્ષાના હેતુથી ગાંધીનગરમાં ગત મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં રાજ્યના પ્રભાવિત જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વરસાદની વર્તમાન પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા પણ કરવામાં આવી. શ્રી સંઘવીએ વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો, પોલીસ અધિક્ષકો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત મહાનગરોના કમિશનરો સાથે સીધો સંવાદ સાધીને ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિનો તાગ પણ મેળવ્યો. ગૃહ વિભાગ દ્વારા રાજ્યના સુરક્ષા તંત્રને વધુ મજબૂત બનાવવા અને યુવાનોને રોજગારીની ઉત્કૃષ્ટ તક આપી પૂરી પાડવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું છે. આજે ગાંધીનગરના સેક્ટર 9 સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામેલા 449 ઉમેદવારો માટેનો નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજાશે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં કુલ 5,72,563 બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી અને 5,14,456થી વધુ વસ્તુઓનું સ્થળ પર જ નિકાલ

0: કરવામાં આવ્યો, જેના પરિણામે કુલ 1806 જેટલા ઓરડાઓ ખાલી થયા. અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ 149મી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. આ રથયાત્રાને અનુલક્ષીને અમદાવાદના મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં શહેર એકતા સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં પોલીસ વિભાગ, મનપાના વિવિધ વિભાગના અધિકારીઓ, જગન્નાથ મંદિરના મહંત, શહેર એકતા સમિતિના સભ્યો તથા વિવિધ સમાજોના આગેવાનોએ ઉપસ્થિત રહી રથયાત્રાના સફળ આયોજન માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હોવાનું અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું.
1: એકતા સમિતિને જો મીટિંગ થઈ, આમાં ખાસ કરીને જો ગત વર્ષોના જેટલા બી અનુભવ હતા, જેવા કે આપણા હાથીને કોઈ તકલીફ નહીં પડે, કોઈ સાથોસાથ અમુક જો ટ્રાફિકના વ્યવસ્થા બારે બી ચર્ચા થઈ કે ગત વર્ષોમાં જેટલા બી અમે લોકો લાગતા હતા કરવા જોઈએ, આ ચર્ચાઓથી અને એએમસી અને પોલીસ અને તમામ અન્ય એજન્સીઓ સાથે મળીને આ વખતે બી ભગવાન જગન્નાથજીના રથયાત્રા ખૂબ સારી રીતે જો પસાર કરાવશે એવી તમામ ચર્ચાઓ જો કરવામાં આવી.
0: અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇન્ડિગોની ફ્લાઇટમાં અબુધાબીથી અમદાવાદ આવેલી એક મહિલાના પર્સમાંથી તેમજ તેણે પહેરેલા ગાર્મેન્ટની અંદર છુપાવેલા 729 ગ્રામના સોનાના દાગીના મળી આવ્યા છે. આ ઘરેણાની કિંમત 98.78 લાખ રૂપિયા થવા જાય છે. હૈદરાબાદની રહેવાસી આ મહિલા પેસેન્જર કેરિયર તરીકે કામ કરે છે અને પ્રથમવાર અમદાવાદ એરપોર્ટ ઉપર આવી હતી. પુરૂષોની T20 ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું છે. 5 મેચની શ્રેણીની નોટિંગહામ ખાતે રમાયેલી 3જી મેચમાં ગઈકાલે ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 202 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય ટીમ 12 ઓવરમાં માત્ર 76 રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટોંગે 4 વિકેટ ઝડપી, જ્યારે જોફ્રા આર્ચરે 3 વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. આ જીત સાથે ઇંગ્લેન્ડે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ટપાલ વિભાગમાં હવે સાધારણ ટપાલના સંચાલન પર પણ ડિજિટલ દેખરેખ રહેશે. ટપાલ વિભાગની નવી વ્યવસ્થા અંતર્ગત સાધારણ ટપાલને ઓનલાઈન ટ્રેક કરી શકાશે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે દેશભરમાં ડાક સેવાઓના આધુનિકીકરણ અને કાર્યક્ષમતામાં વધારો કરવા મહત્વના પગલા અંતર્ગત એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી APT 2.0 એપ્લિકેશનમાં સાધારણ ટપાલ માટે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇનવોઇસિંગની સુવિધા પણ મૂકવામાં આવી છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ. સુરતમાં સૌથી વધુ 18 ઇંચ જેટલો વરસાદ વરસતા તંત્ર ખડે પગે, ભારે વરસાદની આગાહી. વર્તમાન વરસાદની સ્થિતિમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 24 કલાક કાર્યરત રહેવા સરકારનો જિલ્લા તંત્રને આદેશ. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી બિનહથિયારી PSIને નિમણૂક પત્રો એનાયત કરશે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરમાંથી 5 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. નોટિંગહામ ખાતે રમાયેલી 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મીડિયા વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. અત્યારે સવારના 7:20 થઈ છે. રજૂ કરીએ ફિલ્મી ભક્તિ સંગીત. સૌપ્રથમ સાંભળીએ કેદારનાથ ફિલ્મનું ગીત. સ્વર સંગીત અમિત ત્રિવેદી, ગીત રચના અમિતાભ ભટ્ટાચાર્ય.

વિરુદ્ધ ફિલ્મના આ ગીત સાથે જ ફિલ્મ વિભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારના 7:30 થયા છે. રજૂ કરીએ શાસ્ત્રીય સંગીત કલાકાર ભગીરથ ભટ્ટનું સિતારવાદન રાગ તોડી અને રાગ અહીર ભૈરવ.

આપ સાંભળી રહ્યા હતા શાસ્ત્રીય સંગીતમાં ભગીરથ ભટ્ટનું સિતાર વાદન, રાગ તોડી અને રાગ અહીર ભૈરવ. આ સાથે જ આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ. બરાબર 7:45 ગુજરાતી સમાચાર અમારા અમદાવાદ કેન્દ્રથી.

નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઇન્ડોનેશિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની ટીકા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી કાર્યાલયે અલ નિનોની અસર અને તૈયારીના પગલાંની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી. હવામાન વિભાગે આગામી 4 દિવસ ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. અને ક્રિકેટમાં ઇંગ્લેન્ડે નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. ભારત અને ઇન્ડોનેશિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની ટીકા કરી છે. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આતંકવાદનો સામનો કરવા માટે નિર્ણાયક અને સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી છે. જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોવોબો સુબિયાન્ટો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી. બંને નેતાઓ આતંકવાદને પ્રોત્સાહન આપતા આતંકવાદ અને હિંસક ઉગ્રવાદને રોકવા અને તેનો સામનો કરવામાં સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. બંને નેતાઓએ આસિયાન ભારત વેપાર કરારની સમીક્ષા સમયસર પૂર્ણ કરવા માટે પણ હાકલ કરી. હાલની દ્વિપક્ષીય આર્થિક પ્રણાલીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ સુબિયાન્ટોને ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયન

0: સંસદને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. જકાર્તામાં ઇન્ડોનેશિયાના સંસદસભ્યોને સંબોધતા શ્રી મોદીએ સહિયારી સભ્યતા વારસા, લોકશાહી મૂલ્યો અને ભવિષ્ય માટે સહિયારા દ્રષ્ટિકોણ પર આધારિત દ્વિપક્ષીય સંબંધોના નવા યુગની હાકલ કરી. તેમણે વિકાસશીલ દેશોનું પ્રતિનિધિત્વ કરવા અને મુક્ત, સમાવિષ્ટ અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્ર માટે ઇન્ડોનેશિયા સાથે નજીકથી કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જકાર્તામાં ભારતીય સમુદાયના સ્વાગત સમારંભમાં હાજરી આપી હતી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોવોવો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાથે જોડાયા હતા. સભાને સંબોધતા શ્રી મોદીએ ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ ભારતીય સમુદાયને વિકાસશીલ ભારત 2047 અને ઇન્ડોનેશિયા એમાસ 2045ની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં યોગદાન આપવા અપીલ કરી હતી.
1: यहां इंडोनेशिया में आप एमास 2045 के महत्वाकांक्षी विजन पर चल रहे हैं और भारत में हम विकसित भारत 2047 का संकल्प लेकर आगे बढ़ रहे हैं. हम दुनिया की सबसे यूथफुल सोसाइटीज हैं. हम दुनिया की सबसे तेजी से आगे बढ़ रही बड़ी अर्थव्यवस्थाओं में है. हम दोनों મેજર મેરીટાઇમ પાવર્સ હે. હમ ગ્લોબલ સાઉથ કી મજબૂત આવાજ હે.
0: ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્ન પહોંચશે, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે ત્રીજા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓની બેઠકને સંબોધિત કરશે. શ્રી મોદી ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે અલનિનોની અસર અને તૈયારીઓના પગલાંની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. સેવાતીર્થ ખાતે પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડોક્ટર પી કે મિશ્રાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. 15થી વધુ મંત્રાલયોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં શ્રી મિશ્રાએ પશુચારાની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવા અને પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધતાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે મંત્રાલયોને રાજ્યો સાથે નજીકથી કામ કરવા અને સમસ્યાઓનું અસરકારક નિરાકરણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: બેઠક દરમિયાન હવામાન વિભાગના મહાનિર્દેશકે દેશમાં ચોમાસાની સ્થિતિ અને અલનિનોની સંભવિત અસર અંગે માહિતી આપી હતી. કૃષિ મંત્રાલયના સચિવે ખરીફ ઋતુ દરમિયાન અલનિનોની સંભવિત અસરને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગે જણાવ્યું હતું કે જિલ્લાઓમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને વર્તમાન પરિસ્થિતિ સ્થિર છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે હીટવેવ, ઉચ્ચ ભેજ અને ડેન્ગ્યુના પ્રકોપ પર દેખરેખ રાખવા માટે માર્ગદર્શિકા જારી કરી. ગ્રાહક બાબતો વિભાગે ચોખા, ઘઉં અને કઠોળ માટે છૂટક ભાવ અને બફર સ્ટોક પર્યાપ્તતા વિશે માહિતી પૂરી પાડી હતી. ખાતર વિભાગે રવિપાક માટે પૂરતી ઉપલબ્ધતા વિશે માહિતી પૂરી પાડી હતી. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ EIR_ABD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત બહેરીન સહયોગ સતત મજબૂત થઈ રહ્યો છે. શ્રી જયશંકરે ગઈકાલે બહેરીનની તેમની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર રાજા હમાદ બિન ઇસા અલ ખલીફા, પ્રધાનમંત્રી સલમાન બિન હમાદ અલ ખલીફા અને નાયબ પ્રધાનમંત્રી શેખ ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકો દરમિયાન વિદેશમંત્રીએ બહેરીન સાથે લાંબા સમયથી ચાલતી અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે બહેરીનમાં ભારતીય સમુદાયની સલામતી, સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા બદલ બહેરીનના નેતૃત્વનો આભાર માન્યો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર રહે અથવા ઘટે તો સ્થાનિક પેટ્રોલ અને ડીઝલના ભાવ સકારાત્મક દિશામાં આગળ વધવાની અપેક્ષા છે. મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસનો પુરવઠો સતત વધી રહ્યો હોવાથી ગ્રાહકો માટેનો દ્રષ્ટિકોણ સાનુકૂળ રહેશે. નવી દિલ્હીમાં આયોજિત ડેવલપ ઇન્ડિયા સમિટ 2026માં બોલતાં શ્રી પુરીએ જણાવ્યું હતું કે ભારતે રાજદ્વારી જોડાણ, સમયસર નીતિગત હસ્તક્ષેપ, સ્થાનિક ઉત્પાદનમાં વધારો અને આયાતના વૈવિધ્યકરણ દ્વારા તાજેતરના પડકારરૂપ વૈશ્વિક ઉર્જા સંકટનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી

0: નીતિન ગડકરીએ જણાવ્યું કે ઇથેનોલ મિશ્રિત કાર્યક્રમ એક વૈજ્ઞાનિક રીતે સાબિત પહેલ છે, જેનાથી દેશને નોંધપાત્ર આર્થિક અને પર્યાવરણીય લાભ થયા છે. નવી દિલ્હીમાં ડેવલપ્ડ ઇન્ડિયા સમિટમાં શ્રી ગડકરીએ કેન્દ્ર સરકારના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમનો બચાવ કર્યો. શ્રી ગડકરીએ ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને અશ્મિભૂત બળતણની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે વૈકલ્પિક બાયોફ્યુલને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. સાંભળીએ અહેવાલ.
1: શ્રી ગડકરી ને કહા કે વૈકલ્પિક ઇંધનો કે અધિક ઉપયોગ સે પ્રદૂષણ કમ હોગા, ઇંધન આયાત મે કમી આયેગી ઓર ગ્રામીણ ક્ષેત્રો મે રોજગાર કે અવસર બઢેંગે, ઇસસે કિસાનો કી આય મે ભી વૃદ્ધિ હોગી. ઉન્હોને કહા કે સરકાર કી પ્રમુખ પરિયોજનાએ દેશ મે સંપર્ક વ્યવસ્થા કો મજબૂત કર રહી હે. કેન્દ્રીય મંત્રી ને જમ્મુ શ્રીનગર માર્ગ પર બન રહી 36 સુરંગે, કેદારનાથ રોડવે ઓર કશ્મીર સે કન્યાકુમારી તક બહેતર સડક સંપર્ક જૈસી પરિયોજનાઓ કા ઉલ્લેખ કરતે હુએ કહા કી ઇનસે દેશ કે બુનિયાદી ઢાંચે કો મજબૂતી મિલ રહી હે. શ્રી ગડકરી ને યે ભી કહા કી રાજનીતિ સામાજિક ઓર આર્થિક પરિવર્તન કા માધ્યમ હોના ચાહિયે. શિવાંગ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે અમીશા.
0: હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે. હવામાન વિભાગે આજે ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, કોંકણ અને ગોવા, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની પણ આગાહી કરી છે. ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તેલંગાણામાં ગાજવીજ સાથે વાવાઝોડાની સંભાવના છે. ગુજરાત રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 195 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં આશરે 18 ઇંચ, કામરેજમાં 17, નવસારીમાં 15.5 ઇંચ, સુરત શહેરમાં 14, કપરાણામાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પુરૂષોની T20 ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું છે. 5 મેચની શ્રેણીની નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ગઈકાલે ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 202 રનનો લક્ષ્યાંક આપ્યો. ભારતીય ટીમ 12 ઓવરમાં ફક્ત 76 રન જ બનાવી શકી. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાડ.
2: આજના મોટાભાગના અખબારોએ અમદાવાદ બ્લાસ્ટના 38 આતંકીઓને ફાંસીની સજા યથાવત અને આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, સુરતમાં 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ઇતિહાસમાં પ્રથમવાર માત્ર વરસાદી પાણીથી પૂર, 11 મોત. સંદેશ અખબારની હેડલાઇન છે, 38 આતંકીની ફાંસીની સજા હાઇકોર્ટે માન્ય રાખી.
0: ભારત અને ઇન્ડોનેશિયાએ આતંકવાદના તમામ સ્વરૂપોની અભિવ્યક્તિઓની ટીકા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી કાર્યાલયે અલનીનોની અસર અને તેની તૈયારીઓના પગલાંની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી. હવામાન વિભાગે આગામી 4 દિવસ ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. અને ક્રિકેટમાં ઇંગ્લેન્ડે નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારના 7:55 થઈ છે. રજૂ કરીએ પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય છે વાંસ એટલે કે બાંબુ. પ્રસ્તુતિ જાગૃતિ જેજરિયા.

મિત્રો, 5 મિનિટમાં આજે આપણે વાત કરવી છે એક અનોખા છોડ વિશે, જે દેખાવમાં સામાન્ય લાગે છે પરંતુ તેના ગુણો અસાધારણ છે. તે વનસ્પતિ છે વાંસ, જેને અંગ્રેજીમાં બાંબુ કહેવામાં આવે છે. વાંસને ઘણી વખત ગ્રીન ગોલ્ડ એટલે કે લીલું સોનું પણ કહેવામાં આવે છે, કારણ કે તે માત્ર એક છોડ નથી પરંતુ માનવજીવન, પર્યાવરણ અને અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ કુદરતી ભેટ છે. શું તમને ખબર છે કે વાંસ દુનિયામાં સૌથી ઝડપથી વધતા છોડમાંનો એક છોડ છે? કેટલીક જાતનો વાંસ એક જ દિવસમાં લગભગ 1 મીટર સુધી વધી શકે છે. આ અદ્ભુત ઝડપને કારણે વાંસને પુનઃ ઉત્પાદિત થવામાં બહુ જ ઓછો સમય લાગે છે. વાંસનું સૌથી મોટું મહત્વ એ છે કે તે પર્યાવરણનો સાચો મિત્ર છે. તે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને વધુ પ્રમાણમાં ઓક્સિજન છોડે છે. તેના મૂળ જમીનને મજબૂત બનાવે છે, જેના કારણે

0: જમીનનું ધોવાણ અટકે છે. મિત્રો, આજના સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે વાંસનું મહત્વ અનેક ગણું વધી જાય છે. વાંસનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં પણ અનેક રીતે થાય છે. ગામડામાં ઘરો, વાડ, પુલ અને ચોપડા બનાવવા માટે વાંસનો ઉપયોગ થાય છે. ખુરશી, ટેબલ, ટોપલી, વાંસળી, સીડી, હસ્તકલા, રમકડા અને અનેક પ્રકારની સુંદર વસ્તુઓ વાંસમાંથી બનાવવામાં આવે છે. આજકાલ તો આધુનિક ઇમારતોમાં પણ વાંસનો ઉપયોગ વધી રહ્યો છે, કારણ કે તે હલકો હોવા છતાં ખૂબ જ મજબૂત હોય છે. પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે પણ વાંસનો ઉપયોગ વધી રહ્યો છે. વાંસમાંથી ટૂથબ્રશ, સ્ટ્રો, બોટલ, કપ, પ્લેટ અને અન્ય પર્યાવરણ મૈત્રી વસ્તુઓ બનાવવામાં આવે છે. મિત્રો, વાંસ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ આર્થિક વિકાસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. વાંસ આધારિત ઉદ્યોગોમાં લાખો લોકોને રોજગાર મળે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કારીગરો માટે વાંસ આવકનું મહત્વનું સાધન છે. ભારત સરકાર પણ વાંસની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂતો માટે વાંસ એક સારો વિકલ્પ બની રહ્યો છે, કારણ કે તેની માંગ સતત વધી રહી છે અને જાળવણીનો ખર્ચ પણ ઓછો છે. મિત્રો, વાંસનું સાંસ્કૃતિક મહત્વ પણ એટલું જ છે. સંગીતમાં વપરાતી મધુર વાંસળી વાંસમાંથી જ બને છે. આપણા લોકજીવન, કલા અને પરંપરામાં વાંસનું વિશેષ સ્થાન છે. આજના સમયમાં જ્યારે પ્લાસ્ટિકના વધતા ઉપયોગને કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે ત્યારે આપણે વાંસ જેવી કુદરતી અને પર્યાવરણ મૈત્રી વસ્તુઓનો ઉપયોગ વધુ કરવો જોઈએ. જો આપણે પ્લાસ્ટિકને બદલે વાંસના ઉત્પાદનો અપનાવીએ તો પ્રકૃતિને બચાવવામાં મહત્વનું યોગદાન આપી શકીશું. એક સામાન્ય દેખાતો વાંસ આપણને એક સુંદર જીવનપાઠ પણ શીખવે છે. વાંસ જેટલો ઊંચો વધે છે તેટલો વધુ નમ્ર બને છે. તે તોફાનોમાં તૂટી જતો નથી પરંતુ વળી જાય છે અને ફરીથી સીધો ઊભો થઈ જાય છે. એટલે જ વાંસ આપણને શીખવે છે કે જીવનમાં પરિસ્થિતિઓ અને કેટલીય મુશ્કેલીઓ હોય આપણે ધીરજ, નમ્રતા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે વાંસ માત્ર એક છોડ નથી પરંતુ પ્રકૃતિનું અમૂલ્ય વરદાન છે. તે હરિયાળીનું પ્રતીક છે, વિકાસનું સાધન છે અને ઉજ્જવળ ભવિષ્યની આશા છે. 5 મિનિટમાં આજે આટલું બસ.
1: આ હતી પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય હતો વાંસ. પ્રસ્તુતિ જાગૃતિ જેજરિયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનો. બરાબર 8 વાગે સમાચાર પ્રભાત અને 8:15 અંગ્રેજી સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

0: मेडिवे 370.3 मीटर से लेकर 810 किलोहर्ट्ज पर आज आकाशवाणी राजकोट केन्द्र अत्यारे सवार 8:30 થયા છે. રજૂ કરીએ કાર્યક્રમ નિરખની ગગનમાં.
1: તેજ હું શબ્દ બોલ.
0: આજના કલાકાર છે ભરત બચ્ચુ બારૈયા. સૌપ્રથમ સાંભળીએ ત્રિકમ સાહેબની રચના.

0: નરસિંહ મહેતાની આ રચના સાથે જ નિરખની ગગનમાં કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ. કલાકાર હતા ભરત બચ્ચુ પારૈયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. અત્યારે સવારના 8:45 થઈ ચૂકી છે.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
2: એકવીસમી સદી એટલે ડિજિટલ યુગ.
3: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
2: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
3: એઆર નેશનલ ન્યૂઝ 24/7,
2: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
3: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રીસીવરમાં ફ્રીક્વન્સી
4: 801 કિલોહર્ટઝ
3: મેળવવાની રહેશે.
2: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
3: બપોરે 3:30 થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
2: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
3: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો.
4: આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ

0: જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
1: ચોરું
0: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
2: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહજ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ. નવા જમાનાની નવી તસવીર. હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે. સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવો દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ, ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ, સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ, આપની પોતાની ડીડી.

આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. મિત્રો, આપને યાદ અપાવીએ, મનોરંજનમાં આજે આપ સાંભળશો અભિનેત્રી નીતુ સિંહના ગીતો.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 9 વાગ્યે હિન્દી સમાચાર, 9 વાગીને 5 મિનિટે અંગ્રેજી સમાચાર આપ સાંભળી શકશો અમારા દિલ્હી કેન્દ્રથી.

0: આકાશવાણી રાજકોટનું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી
0: યુટ્યુબમાં સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઈબ.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારના 9:15 અને 5 સેકન્ડ થઈ છે. રજૂ કરીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. મિત્રો, 8 જુલાઈ 1958 રોજ દિલ્હીમાં જન્મેલી નીતુ સિંહ, જેનું મૂળ નામ હરનીત કૌર હતું, આજે તેમનો જન્મદિવસ છે અને એ નિમિત્તે તેમના અભિનીત ફિલ્મોના ગીતો આજે મનોરંજનમાં. હિન્દી ફિલ્મોના સુવર્ણયુગની વાત થાય એટલે ચહેરા પર આપોઆપ સ્મિત આવી જાય એવી અભિનેત્રીઓમાંનું એક નામ છે નીતુ સિંહ. ખૂબ નાની ઉંમરે તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ શરૂ કર્યું. તે સમયે તેઓ બેબી સોનિયા તરીકે ઓળખાતા હતા અને બાળપણથી જ તેમની અભિવ્યક્તિ, આત્મવિશ્વાસ અને કેમેરા સામેની સજ્જતા સૌનું ધ્યાન ખેંચતી હતી. કિશોરી વયે તેઓ મુખ્ય અભિનેત્રી તરીકે ફિલ્મોમાં આવ્યા પછી સફળતાનો સિલસિલો શરૂ રહ્યો. ચંચળ આંખો, નિર્દોષ સ્મિત અને કુદરતી અભિનયે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. આવો સાંભળીએ યારાના ફિલ્મનું ગીત. કિશોર કુમારનો સ્વર, રાજેશ રોશનનું સંગીત, અંજાનની ગીત રચના.

મિત્રો, 1981માં બનેલ સુપરહિટ ફિલ્મ યારાનાનું ગીત આપ સાંભળી રહ્યા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને નીતુ સિંહની સુંદર જોડી જોવા મળી હતી. મિત્રો, ફિલ્મોના સેટ ઉપર તેમની મિત્રતા પલટાઈ ગઈ પ્રેમમાં અને પછી લગ્નમાં. હું વાત કરી રહી છું ઋષિ કપૂરની. 1980માં નીતુ સિંહ અને ઋષિ કપૂરે લગ્ન કર્યા અને લગ્ન પછી ફિલ્મોમાંથી લગભગ તેમને વિરામ લઈ પરિવારને પ્રાથમિકતા આપી. પરંતુ એ પહેલા 70ના દાયકાના તમામ મોટા અભિનેતાઓ સાથે તેમણે કામ કર્યું અને ખાસ કરીને ઋષિ કપૂર. રફુ ચક્કર, ખેલ ખેલ મે, કભી કભી, અમર અકબર એન્થોની, દૂસરા આદમી, આવી અનેક ફિલ્મોમાં બંનેની કેમિસ્ટ્રી ખૂબ પસંદ આવી. તો સાંભળીએ કભી કભી ફિલ્મનું આવશે ગીત.

અને મિત્રો, હવે વાત કરીએ 1977ની ઐતિહાસિક ફિલ્મ અમર અકબર એન્થનીની. દિગ્દર્શક મનમોહન દેસાઈની આ ફિલ્મ માત્ર મનોરંજન નહીં પરંતુ ભારતની એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપે છે. ત્રણ ભાઈઓ જુદી જુદી પરિસ્થિતિમાં અલગ પડી જાય છે અને હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી પરિવારમાં ઉછરે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, ઋષિ કપૂર, પરવીન બાબી, શબાના આઝમી અને નીતુ સિંહ જેવા દિગ્ગજ કલાકારો હતા. નીતુ સિંહે આ ફિલ્મમાં ડોક્ટર સલમાની ભૂમિકા ભજવી હતી, અને જે ઋષિ કપૂરના પાત્ર અકબરની પ્રેમિકા. આ ફિલ્મના તૈયબ અલી, પ્યાર કા દુશ્મન, હમકો તુમસે હો ગયે પ્યાર અને પર્દા હૈ પર્દા વગેરે ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે. તો આવો આપને પણ સંભાળીએ પર્દા હૈ પર્દા આ ગીત. મોહમ્મદ રફી અને મોહમ્મદ રફીનો સ્વર, લક્ષ્મીકાંત પ્યારલાલનું સંગીત અને આનંદ બક્ષીની ગીત રચના.

0: આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે નીતુ સિંહ અભિનીત ફિલ્મોના ગીતો. અને હવે સાંભળીએ ધ બર્નિંગ ટ્રેન, આ ફિલ્મનું ગીત. આ ફિલ્મ નીતુ સિંહના લગ્ન પછી રિલીઝ થયેલી તેમની છેલ્લી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. દેશની સૌથી આધુનિક ટ્રેનમાં લાગેલી આગ અને મુસાફરોને બચાવવાના પ્રયાસો પર આધારિત આ ફિલ્મ તે સમયે

ધ બર્નિંગ ટ્રેન આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. અને હવે સાંભળીએ કાલા પથ્થર ફિલ્મનું ગીત. લતા મંગેશકર, મોહમ્મદ રફી, મહેન્દ્ર કપૂર, ઇસ્કે મહેલ અને સાથીઓનો સ્વર, રાજેશ રોશનનું સંગીત, સાહિર લુધિયાનવીની ગીત રચના.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ये तो होना ही था मित्रों। 1975 ની સુપરહિટ ફિલ્મ ખેલ ખેલવેનું ગીત આપ સાંભળી રહ્યા હતા અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ ઋષિ કપૂર અને નીતુ સિંહ વધુ નજીક આવ્યા, મિત્રતા પ્રેમમાં બદલાઈ અને 1980માં તે બંને લગ્ન કર્યા. તેથી જ આ ફિલ્મ તેમના જીવનની ખૂબ ખાસ ફિલ્મ માનવામાં આવે છે. અને હવે ગ્રેટ ગેમ્બલર, ધ ગ્રેટ ગેમ્બલર ફિલ્મનું ગીત સાંભળીએ. આશા ભોસલે, કિશોર કુમારનું યુગલ સર.

0: યાદ કરો, આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
1: મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી, જેમાં આજે નીતુ સેનનો જન્મદિવસ છે એ નિમિત્તે એમની ફિલ્મોના ગીતો આપ માણી રહ્યા છો. અને હવે સાંભળીએ 1975માં આવેલી યશ ચોપરાની ક્લાસિક ફિલ્મ દીવારનું ગીત, જેમાં પણ અમિતાભ બચ્ચન, શશિ કપૂર, પરવીન બાબી, નીતુ સિંહ જેવા દિગ્ગજ કલાકારો હતા. નીતુ સિંહે લીના નારંગનું પાત્ર ભજવ્યું હતું. એમની સહજ અભિનય શૈલી દર્શકોને ખૂબ જ ગમી હતી. અને આ ફિલ્મનો અમર સંવાદ મેરે પાસ માં હે અમિતાભ બચ્ચનના એંગ્રી યંગમેન અવતારે ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક નવું પાનું ઉમેર્યું હતું. આવો સાંભળીએ કિશોર કુમાર, આશા ભોસલેનો સ્વર, આરડી બર્માનું સંગીત, સાહિર લુધિયાનવીની ગીત રચના, ફિલ્મ છે દીવાર.
2: કહ દું તુમે
3: હા
2: યા ચુપ રહું
3: ના
2: દિલ મે મેરે આજ ક્યા હૈ
3: ક્યા હૈ

ધન દોલતા ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા કિશોરકુમાર, આશા ભોસલે અને સાથીઓનું સ્વર હતો. આર ડી બર્મનું સંગીત, મઝરૂ સુલતાનપુરીની ગીતરચના. મનોરંજન કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. અને હવે પરવરિશ ફિલ્મનું ગીત, આશા ભોસલે, આરતી મુખર્જી, શૈલેન્દ્રસિંહ અને અમિત કુમારનો સમૂહ સ્વર, લક્ષ્મીકાંત પ્યારેલાનું સંગીત, મઝરૂ સુલતાનપુરીની ગીતરચના.

કિશોર કુમાર, આશા ભોસલે અને સાથીઓનું સ્વર હતો. આરડી બર્મનું સંગીત, મઝરૂ સુલતાનપુરીની ગીત રચના. મનોરંજન કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. અને હવે પરવરિશ ફિલ્મનું ગીત, આશા ભોસલે, આરતી મુખર્જી, શૈલેન્દ્રસિંહ અને અમિત કુમારનો સમૂહ સ્વર, લક્ષ્મીકાંત પ્યારેલાનું સંગીત, મઝરૂ સુલતાનપુરીની ગીત રચના.

મિત્રો, જાની દુશ્મન ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. વર્મા મલિકની રચના, લક્ષ્મીકાંત પેરેલાલનું સંગીત, મોહમ્મદ રફીનું સ્વર. મિત્રો, આ મધુર ગીત સાથે જ આજે આપણે માણી નીતુ સિંહની સુંદર ફિલ્મી સફર, તેમના અભિનીત ફિલ્મોના ગીતો. બાળ કલાકાર તરીકે શરૂ થયેલી તેમની સફર, 70ના દાયકાની સફળ અભિનેત્રી તરીકેની ઓળખ અને જીવનના એક નવા પડાવ બાદ બીજી ઇનિંગમાં કરેલી શાનદાર વાપસી, આ બધું જ પ્રેરણાદાયી છે. નીતુ સિંહજીનું સ્મિત, તેમની સાદગી, સહજ અભિનય હંમેશા દર્શકોના દિલમાં જીવંત રહેશે. તો ચાલો આજે અહીં વિરામ લઈએ, ફરી મળીશું એક નવી ફિલ્મી સફર અને નવી યાદો સાથે. તો આજે નીતુ સિંહને જન્મદિવસની શુભકામના સાથે સમાપ્ત કરીએ મનોરંજન કાર્યક્રમ.

આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ મનોરંજન. અત્યારે સવારના 10:30 થયા છે. રજૂ કરીએ લોક સંગીત, જેમાં આજે લોકગીત જેના કલાકાર છે પૂનમબેન બારોટ, અને ત્યાર પછી સાંભળશો જયેન્દ્ર કઠવીના સરમા દુહા અને છંદ સવૈયા. તો પહેલા પૂનમબેન બારોટનો સ્વર.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: પૂનમ બારોટના કંઠે આપ સાંભળી રહ્યા છો લોકગીત.

0: પૂનમ બારોટનું સ્વર આપ સાંભળ્યા હતા લોકગીતમાં, અને હવે જયેન્દ્ર ગઢવીના સ્વરમાં દુહા અને છંદ સવૈયા.
1: અવધ નીર તન અંજલી અન ટપકાત સાસ ઉછાસ

કારણ કે આ અવધ એટલે કે ઉંમરરૂપી નીર શરીરરૂપી અંજલિમાંથી શ્વાસોશ્વાસ રૂપે ટપકે છે. તો આવું જીવન છે એ એક અલ્પ છે, અને આપણા લોકસાહિત્યમાં, ભજનોમાં અને ભક્તિકાવ્યોમાં જીવનની ક્ષણભંગુરતાની વાતો બધે આવે છે. વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનભાઈ, નહીતર અચાનક અંધારા થાશે જી. જીવન વીજળીના ચમકારા જેટલું છે, જીવન બહુ અલ્પ છે. દેહની નશ્વરતા વિશે ઉપદેશ દેતા બ્રહ્માનંદ સ્વામીએ સવૈયાઓ લખ્યા છે. એમાં કીધું છે કે દેહ નાશવંત છે, જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે. માણસ અન્યના મૃત્યુને જુએ છે, પણ પોતાને શાશ્વત માની અને માયામાં રમમાણ રહે છે. આ બાબતને સમજાવવા બ્રહ્માનંદ સ્વામીએ હુબહુ દ્રષ્ટાંતોની હારમાળા રજૂ કરી અને સવૈયા છંદ, જેની ગાવાની પદ્ધતિ જુદા જ પ્રકારની અને સાંભળવી ગમે એવી હોય છે.

જેમ પાણીમાં લીટી પડતાની સાથે એ ટળી જાય છે, ટળી જાય છે અને ટળી જાય છે, અર્થાત એ દૂર થાય છે. જેમ દૂધમાં ખાંડ પડતા તે તેમાં ભળી જાય છે, ભળી જાય છે અને ભળી જાય છે, અર્થાત ઓગળી અને વિલીન થઈ છે. જેમ દેવળના શિખર ઉપર ચડાવેલી ધજા હલવા માંડે છે, ફરકવા માંડે છે, ફરકવા માંડે છે, એમ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મનુષ્યની દેહ અને આયુષ્યનું પણ તેમ જ છે. અર્થાત જન્મતાની સાથે જ આયુષ્ય ઘટવા લાગે છે, ઘટવા લાગે છે અને ઘટવા લાગે છે. તો નીચન કે સંગ પ્રીત કરીશો, માટી કે માટી કે માટી કે માટી હે, જુધા કું દેખી ત્રિયાન કી ટોરી, હટી કે હટી કે હટી કે હટી હે, જો સૂરજ દેખ કે કુંદ કલીશો, ફટી કે ફટી કે ફટી કે ફટી હે, એ બ્રહ્મ મુનિ ત્યું હિ દેહ કી આયુ, એ ઘટી કે ઘટી કે ઘટી કે ઘટી હે, ઘટી કે ઘટી કે ઘટી કે ઘટી હે. જેમ નીચ માણસોની સાથે પ્રીત કરી હોય તો એ મટી જાય છે, મટી જાય છે અને મટી જાય છે, અર્થાત નીચનો પ્રેમ ટકતો નથી. ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હોય એમાં સ્ત્રીઓની ટોળી હોય તો તે પણ એ યુદ્ધમાંથી હટી જાય છે, હટી જાય છે અને હટી જાય છે, અર્થાત ત્યાંથી દૂર થઈ જાય છે. અને સૂર્યને જોતા જ ડોલર ફૂળની કળી ખુલી જાય છે, ખુલી જાય છે અને ખુલી જાય છે, એની પાંદડીઓ ખુલ્લી થઈ અને છેવટે ખરી મન પંડવા માટે પ્રયાણ કરે છે. તો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ રીતે દેહનો જન્મ થતાં જ તેની આવરદા ઘટવા લાગે છે, અર્થાત જે જન્મે છે તે તુરંત જ મૃત્યુ તરફ ધીરે ધીરે ધીરે પ્રયાણ શરૂ કરે છે. તો ભૂમિ નિશાન પે આય કે ચોટ, લગી કે લગી કે લગી કે લગી હે, મારુત કે અતિ જોર સે આગ, જગી કે જગી કે જગી કે જગી હે, ચૂલ કુશીશ ચઢાઈ તવીસો, ધગી કે ધગી કે ધગી કે ધગી હે, એ બ્રહ્મ મુનિ કહે તે સે દેહ, ઈ ભગી કે ભગી કે ભગી કે ભગી હે. પૃથ્વીને નિશાન બનાવીને આકાશ તરફ જો કોઈ ચોટ મારી હોય કે કોઈ ચીજનો ઘા કર્યો હોય તો તે ખાલી જતો નથી, અર્થાત પૃથ્વી પર ક્યાંક તો તે ઘા પડે જ છે. આગ લાગી હોય અને એમાં પવન ફૂંકાય તો આગ વધુ પ્રજળે જ છે. સળગતા ચૂલા પર જો તવી ચડાવવામાં આવે તો તપી જાય છે, અર્થાત ગરમ થયા વિના રહેતી નથી, રહેતી નથી. તો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આમ દેહની સ્થિતિ પણ એવી જ છે. દેહ મળ્યો એટલે પડવાનો, પડવાનો અને પડવાનો તે નિશ્ચિત છે. વહી નરું દારૂ સંજોગ ભાડાકો, ભયો કે ભયો કે ભયો કે ભયો હે, પ્યાદે કે લાર સવાર ચડ્યો છો, લહ્યો કે લહ્યો કે લહ્યો કે લહ્યો હે, ચોરન કે સંગ સાહ કું ચોર, કહ્યો કે કહ્યો કે કહ્યો કે કહ્યો હે.

દારૂ અને અગ્નિ ભેગા થવાથી ભડાકો થાય થાય ને થાય જ. પગે ચાલનારની પાછળ તેને પકડવા જો કોઈ ઘોડેસવાર પડે તો તે પકડાય પકડાય અને પકડાય જ. અને ચોરનો જો કોઈ સાહુકાર સંગ કરે તો લોકો

તો તેને પણ ચોર કહે કહે અને કહે જ છે. તો બ્રહ્માનંદ સ્વામી કહે છે આવી જ રીતે દેહના આયુષ્યનું પણ આયુષ્ય મળવું તે ગયું ગયું અને ગયું જ છે એમ સમજી લ્યો. કષ્ટ ચિતામાં બેઠી સતી ઝરી કે ઝરી કે ઝરી કે ઝરી હે સિંહ કે અગ્ર ખડી બકરી સો મરી કે મરી કે મરી કે મરી હે જ્યો ઘરી યાર કે પાસ કટોરી ઈ ભરી કે ભરી.

રહી હે. કાસ્ટની સળગતી ચિતામાં જો કોઈને બેસાડવામાં આવે તો તે બળે બળે અને બળે જ છે. સિંહની આગળ જો બકરીને ઊભી રાખો તો તેનો શિકાર બનતા એ બકરી મરે મરે અને મરે જ છે. ઘડિયાળની પાસે પાણીની કુંડીમાં એક કટોરી મૂકી હોય તો તે જળથી ભરાય ભરાય અને ભરાય જ છે. એવી જ રીતે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ દેહ મળ્યો છે પણ એ પડવાનો પડવાનો અને પડવાનો જ છે, તે નક્કી છે. જ્યોરીશન મે ઉખ કો ખેત લૂંટ્યો કે લૂંટ્યો કે લૂંટ્યો કે લૂંટ્યો હે, જ્યું કપટી મિલ હેત કિયો સો તૂટ્યો કે તૂટ્યો કે તૂટ્યો કે તૂટ્યો હે, જૈસે હી તોલત દાન કો ઢેર એ ખૂટ્યો કે ખૂટ્યો કે ખૂટ્યો કે ખૂટ્યો હે, એ બ્રહ્મ મુનિ કહે ત્યુંહીં દેહ એ છૂટ્યો કે છૂટ્યો કે છૂટ્યો કે છૂટ્યો હે, છૂટ્યો કે છૂટ્યો કે છૂટ્યો કે છૂટ્યો હે. જેમ દુશ્મનનું દળ લશ્કર જતું હોય અને વચ્ચે શેરડીનું ખેતર કે વાઢ આવે તો એ અચૂકપણે લૂંટાય, જેમ કપટી લોકો બીજાને હેત કરે તો અવશ્યપણે તૂટે તૂટે અને એ તૂટે જ છે, અને જેમ અનાજનો ઢગલો તોડવા માટે શરૂ કરીએ તો તે ઢગલો ધીરે ધીરે ખૂટતો જાય છે ખૂટતો જાય છે ખૂટતો જાય છે, એમાં કોઈ ફેર પડે નહીં. તો બ્રહ્માનંદ સ્વામી કહે છે એવી જ રીતે આ દેહ મળ્યો છે તે પણ અવશ્ય છૂટી જવાનો છે છૂટી જવાનો છે, અર્થાત તે નાશ પામવાનો જ છે. સા ભયો યુમરા ભયો પતસા ભયો જીગ શીશ નયો હે, રાગી ભયો બળ ભાગી ભયો વિત રાગી ભયો વન જાઈ રહ્યો હે, માની ભયો નિર્માની ભયો પરમાની ભયો જસ વાસ લયો હે, બ્રહ્મ મુનિ ઘન શ્યામ કો આશ્રય જો ન ભયો તો કછુ ન ભયો હે, નારી મિલી ફૂલવારી મિલી ઝુંયટારી મિલી માહી કાચ ડર્યો હે, પૂત મિલે ઘર સૂત મિલે બહુ દૂત મિલે નિજ બહેન પલ્યો હે, ખાન મિલે અરૂપાન મિલે સન્માન મિલે કહું ભાગ્ય ખુલ્યો હે, બ્રહ્મ મુનિ ઘન શ્યામ કો આશ્રય જો ન મેલ્યો તો કછુ ન મિલ્યો હે, એ બ્રહ્મ મુનિ ઘન શ્યામ કો આશ્રય જો ન મિલ્યો તો કછુ ન મિલ્યો હે, તો ભોગ લિયો ઉદ્યોગ લિયો તન જોગ લિયો બિન રોગ જિયો હે, જાન લિયો કહું તાન લિયો બહુ દાન લિયો જગ રાજ કિયો હે, બાલ લિયો ગજરાજ લિયો સબ સાજ લિયો જસ ગાજ રહ્યો હે, પણ બ્રહ્મ મુનિ ઘન શ્યામ કો આશ્રય ઈ જો ન લિયો તો કછુ ન લિયો હે, તો ત્યાગી બન્યો અનુરાગી બન્યો બળભાગી બન્યો યારી શ્યાન હન્યો હે, સુર બન્યો મગરૂર બન્યો ઘનપુર બન્યો ચક ચોર શૂન્યો હે, તાલી બન્યો અરુખ્યાલી બન્યો સુખપાલી બન્યો બડ ભાગી ગણ્યો હે, બ્રહ્મ મુનિ ઘન શ્યામ કો સેવક જો ન બન્યો તો કછુ ન બન્યો હે, તો દામ કી

0: हुकाम कियो जग नाम कियो जस व्यापन रहो है दान कियो सम्मान कियो अभिमान कियो कर के झुकियो है दाव कियो बहु भाव कियो ठहराव कियो बहु राज लियो यो है ब्रह्म मुनि गण श्याम को आश्रय जो न कियो तो कछु न कियो है तंगी तो पढ़ो जगरी तो पढ़ो नृप नी तो पढ़ो तन रंग चढ़ो है भाष पढ़ो अनुप्रास पढ़ो रस रास रुन्यास प्रकाश दृढ़ो है कैद पढ़ो बहु भेद पढ़ो सब वेद पढ़ो पढ़ी मान बढ़ो है पण ब्रह्म मुनि गण श्याम के नाम कु जो न पढ़ो तो कछु न पढ़ो है तू देश गयो पर देश गयो घर भेष गयो चाहू धाम रहो है काशी गयो अरुणासी गयो तन गासी गयो यति पंथ भयो है शोक गयो सुर लोक गयो विधि लोक गयो मन रोक ठायो है इ ब्रह्म मुनि गण श्याम को आश्रय जो न लियो तो कछु न लियो है तो जाग करो पुण्य भाग करो सब त्याग करो सहु राग धरो है न्यास
1: लोक સંગીતમાં આપ સાંભળી રહ્યા હતા દુહા અને છંદ સવાયા જયેન્દ્ર ગઢવીના સ્વરમાં. આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ. અમારું હવે પછીનું પ્રસારણ 11 વાગે અમદાવાદ કેન્દ્રથી રિલે કરાશે.
0: મુનિ કહે ઘન શ્યામ કો આશ્રય જો ન લિયો તો કછુ ન લિયો હે શામ ભયો उमरा भयो पत साह भयो जग शीश नयो है जो ब्रह्म मुनि गण श्याम को आश्रय जो न भयो तो कछु न भयो है
2: प्रस्तुत छे अत्यारना मुख्य समाचार. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે થશે સમીક્ષા. વાવેતરની સ્થિતિ પર ચર્ચા. વીજપોલની નીતિ જાહેર થયા બાદ કેબિનેટની નવી નીતિ અંગે માહિતગાર કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયન સંસદને સંબોધિત કરનારા પહેલા ભારતીય પ્રધાનમંત્રી બન્યા. ઉપરાષ્ટ્રપતિ સીવી રાધાકૃષ્ણન આવતીકાલે ભુવનેશ્વરમાં ખુલ્લા સમુદ્રમાં માછીમારીના ટકાઉ ઉપયોગ માટે અધિકૃતતા પત્ર અને ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન દસ્તાવેજનું લોન્ચિંગ કરશે. 24 જૂને આવેલા બે વિનાશક ભૂકંપ બાદ ઓપરેશન એમિસ્ટાર્ડ હેઠળ ભારતની માનવતાવાદી સહાયને સ્વીકારવા બદલ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વેનેઝુએલાનો આભાર માન્યો. ભાવનગર ડિવિઝન દ્વારા વેરાવળથી હરિદ્વાર માટે એક માસની સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ. સુરતમાં આજે પણ ભારે વરસાદની આગાહી. શાળા કોલેજોમાં રજા. તમામ કાપડ માર્કેટ બંધ. નવસારી જિલ્લામાં સતત વરસાદને પગલે સલામતીના હેતુસર 80 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ. નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ. સુરતના સરથાણા નિવાસી આશ્રમ શાળા ખાતે 118 બાળકોને રેસ્ક્યુ કરી સ્થાનિક કોમ્યુનિટી હોલ ખાતે આશ્રય અપાયો. કેરળના 11 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યેલો એલર્ટ. ગઈકાલે ભૂસ્ખલન થતાં વાયનાડ જિલ્લામાં વરસાદની તીવ્રતા ઘટી ગઈ. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો રાજસ્થાન હરિયાણા અને પંજાબમાં આગળ વધવાની આગાહી કરી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં વરસાદ. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત બહેરીન સહયોગ મજબૂત થઈ રહ્યો છે. 5 ક્રુ સભ્યોને લઈને શારજાહથી કરાચી જતું બોઇંગ વિમાન પાકિસ્તાનમાં એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયા બાદ દરિયામાં ક્રેશ થયું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી બિન હથિયારધારી પીએસઆઈને નિમણૂંકપત્રો એનાયત કરશે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરમાંથી 5 લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. કોલંબિયાને હરાવી સ્વિટ્ઝરલેન્ડે પહેલીવાર ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર.

નું પ્રસારણ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર અત્યારે સવારના 11:02 અને 27 સેકન્ડ થઈ ચૂકી છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર અને મોહમ્મદ રફી ગયેલા આશા ફિલ્મના ગીતથી.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અભિજીતે ગાયેલી નુસરત બદ્રની રચનાથી.

સ્વાતિ નટેકરે ગયેલી ગુલામ રબ્બાનીની રચના આપે સાંભળી, અને હવે સાંભળશો અહેમદ હુસેન અને મોહમ્મદ હુસેનને. ગઝલ છે વાલી હસેની.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં ચાર દિવસની તેજી બાદ આજે સેન્સેક્સમાં 474 અને નિફટીમાં 146 કરતાં વધુ અંકનો કડાકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે ઇન્ડોનેશિયાના ઐતિહાસિક પ્રંબાનેન મંદિરની મુલાકાત લીધી. પીએમ મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ મંદિરના સંરક્ષણ પ્રોજેક્ટનો સંયુક્ત પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ હિંમત અને સ્થિતિસ્થાપકતાની શક્તિને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્યમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. 550 વર્ષ જૂની હવેલી સંગીત પરંપરાને પ્રાપ્ત થયું રાષ્ટ્રીય સ્તરે સન્માન. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર 2025 માટે અમદાવાદના હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય રણછોડલાલજી ગોસ્વામીની પસંદગી. સરકારે ડ્રગ્સ રૂલ્સ 1945 હેઠળ નવી મુંબઈ એરપોર્ટને દવાઓની આયાત માટેના પોર્ટ તરીકે સૂચિત કર્યું. જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચાનાપોરા વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે આજે શ્રી અમરનાથ યાત્રા 2026 માટે શ્રદ્ધાળુઓને અગાઉથી નોંધણી પૂર્ણ કરવા અને પરમિટમાં ઉલ્લેખિત તારીખે મુસાફરી કરવાની સલાહ આપી. રાજ્ય સરકારે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારોને 5 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં તાજેતરમાં ઉદઘાટન કરાયેલ નવી મુંબઈ હવાઈ મથક દ્વારા દવાઓની આયાતને મંજૂરી આપી. હોર્મોઝ સમુદ્રધુનીમાં ઈરાન દ્વારા તાજેતરમાં વ્યાપારી જહાજો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં અમેરિકાએ 80થી વધુ ઈરાની લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને જોતા 12 એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ. અમરેલીમાં ભારે વરસાદની રેડ એલર્ટ વચ્ચે જિલ્લા કલેક્ટરે ફાયર સ્ટેશનની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી. સુરતમાં આજે પણ ભારે વરસાદની આગાહી. શાળા કોલેજોમાં રજા. તમામ કાપડ માર્કેટ બંધ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું વિભા દેસાઈ અને નીરજ પાઠકે ગાયેલી કવિ નાનાલાલની રચનાથી.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો. મોચી બજાર પડધરી રાજકોટથી સૈયરના નિયમિત શ્રોતા રૂપેશકુમાર ચુડાસમાએ લખી મોકલેલ આ સુંદર સુવિચાર સાથે વહાલી વહાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌને સહર્ષ આવકારીએ છીએ. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, ભગવાન હંમેશા આપણી સાથે રહીને આપણને મુશ્કેલીઓ સામે લડવાની અદ્રશ્ય શક્તિઓ પૂરી પાડે છે. એટલે જ્યારે પણ એવો સમય આવે ત્યારે મનમાં વિચારવું કે ઈશ્વર હંમેશા મારી સાથે છે અને આ મુશ્કેલ સમય પણ વીતી જશે. દરેક પરિસ્થિતિમાંથી કંઈક શીખવાની કોશિશ કરવી અને વિચારવું કે આ મુશ્કેલી મને ભવિષ્ય માટે વધુ મજબૂત બનાવી રહી છે. મનને શાંત રાખવા માટે અને મુશ્કેલી સામે લડવાની શક્તિ મેળવવા માટે મંત્રનો જાપ કરવો, પ્રાર્થના કરવી, અને જોજો પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો ચોક્કસ મળી જશે. કહેવાય છે ને, મન કે હારે હાર, મન કે જીતે જીત. પરિસ્થિતિ મુશ્કેલ હોય, સંજોગો વિપરીત હોય ત્યારે માનસિક મનોબળ જાળવી રાખવું ખૂબ જ અગત્યનું છે. હતાશ ન થવું, નિરાશ ન થવું, બસ પૂરા વિશ્વાસ સાથે જરૂરી પ્રયત્નો ચાલુ રાખવા. અલ્પા, હવે સમય છે શ્રોતા મિત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાના આપણા પ્રયત્નોનો, એટલે કે એમના પત્રો અને ઈમેલ્સ વાંચવાનો. તો વાંચીએ એમના ઈમેલ્સ અને પત્રો અને કાર્યક્રમ માટેના એમના પ્રતિભાવ જાણીએ.
3: બિલકુલ બિલકુલ લિપિ, અને જુઓ હું તો આ પત્રો સાથે તૈયાર જ છું. તો આ પહેલો પત્ર છે મારા હાથમાં વેચ્યા રાજકોટથી સૈયરના શાંતિપ્રિય શ્રોતા શાંતિલાલ ઉકમચંદ માથુકિયાનો. સાથે છે પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન તથા સમગ્ર માથુકિયા પરિવાર. જણાવે છે કે સૈયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને એમાંય દર બુધવારે તો સૈયર કાર્યક્રમ અમે અચૂક સાંભળીએ છીએ. દરેક મિત્રોના પત્રોના અને ઈમેલ્સના પ્રત્યુત્તર આપ લાગણીસભર રીતે વાંચી સંભળાવો છો તે સાંભળીને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. દર વખતે કાર્યક્રમમાં કંઈક ને કંઈક અવનવું જાણવા મળે છે, કંઈક ને કંઈક માહિતી આપ આપતા રહો છો, જે સાંભળીને ખૂબ જ આનંદ થાય છે. આ બંને બહેનોનો મીઠો મધુરો અવાજ સાંભળવાનું ખૂબ ગમે છે. અને ત્યારબાદ તેમણે સુવિચાર લખી મોકલ્યો છે. નિમિત્તો બહુ ખરાબ અને ખતરનાક છે, સાધુને પણ અહંકાર અને એકાંતથી દૂર રહેવાનું કહ્યું છે. નીતિશાસ્ત્ર તો યૌવન પામેલ કન્યાને બાપ અને ભાઈથી પણ સાવધ રહેવા કહે છે, છોકરા માટે મા અને બહેનથી સાવધ રહેવા કહે છે. મર્યાદા તૂટે એટલે પતન થાય, આનો મુખ્ય નિમિત્ત

એવી છે. જી શાંતિલાલજી, આપે ખૂબ જ સાચી દિશામાં સૌનું ધ્યાન દોર્યું છે. ટેકનોલોજી અને ઇન્ટરનેટના આ સમયમાં સ્ક્રીન ઉપર જે જોવું હોય એ જોવા મળી જાય છે, ત્યારે સ્વયં શિસ્તનું મહત્વ અને એની જરૂરિયાત ઘણી ઘણી વધી ગઈ છે. અને શાંતિલાલભાઈ, આપે ફરમાઈશ કરી છે કે કરિયાવર ફિલ્મનું ગીત આપને સાંભળવું છે, તો ચાલો પૂરી કરી દઈએ આપની આ ફરમાઈશ. સૌ સાથે મળીને સાંભળીએ કરિયાવર ફિલ્મનું આ ગીત ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં.

0: તો શ્રોતા મિત્રો, હવે હું શરૂઆત કરું છું એક નહીં બે નહીં પણ આ ત્રણ પત્રોથી. ઉત્તર સંડા, તાલુકા નડિયાદ, જિલ્લા ખેડાથી આપણા શાયર મિત્ર રમેશભાઈ એલ ભાટિયાના આ ત્રણ પત્રો છે. આ વખતે તો ત્રણે ત્રણ પત્રો અલગ અલગ અંદાજમાં છે. એક પત્રમાં એમના શાયરાના અંદાજમાં લખ્યું છે, મેરે જીવન મેં ના કાંટો કી તલાશ હૈ ના ખુશીઓ કે આજ તક ફૂલ હૈ, હમારી યાદો કે તાજમહેલ મેં આકાશવાણી કે મનોરંજન કી મહેક હૈ, સહિયર કે એક એક રંગ મેં મનોરંજન કી મીઠી શહનાઈ બજ રહી હૈ. આહાહા રમેશભાઈ, આપકી શાયરીઓ કી શહનાઈ ભી તો સહિયર મેં ગુંજ રહી હૈ ના, ઇસી સે તો મનોરંજન ભી ઓર શાનદાર હો જાતા હૈ. હવે વાંચું છું આપનો બીજો પત્ર, જેમાં આપના તરફથી જે ક્યારેક ક્યારેક જ અમને મળે છે તેવા કાર્યક્રમ વિશેના આપના મહામુલા અભિપ્રાય છે. જણાવ્યું છે કે 15મી જૂન સોમવારના રોજ યોગ વિશેની માહિતી આપી તે ખરેખર ખૂબ સારી હતી. હું છેલ્લા 50 વર્ષથી નિયમિત રૂપે યોગ અને સાદી કસરતો કરતો આવ્યો છું. આજે મને 78 વર્ષ થયા છે અને હું યુવાનો જેવી સ્ફૂર્તિથી કામ કરું છું. કોઈ જ બીમારી નથી અને ઝડપથી દાદરો ચડી શકું છું. કામ કામ કામ કામ કરતા રહેવું એ જ મારો જીવન મંત્ર છે. આજે પણ નવરો બેસી રહેતો જ નથી, શરીર ઉપર કરચલી નથી અને ચશ્મા પણ નથી. વાહ રમેશભાઈ વાહ, આ તો આજે આપે આપની ઉંમર વિશે જાણ કરી. હા, બાકી આપની શાયરીઓથી તો અમને એવું જ લાગતું હતું કે આપ કોઈ જુવાન જોધ શ્રોતા મિત્ર છો. આપ તો 28ના નહીં 78ના નીકળ્યા બોલો, પણ બેશક આપ યુવાનો સમી ઉર્જા ધરાવતા જ હશો, અમને વિશ્વાસ છે. હવે વાંચું છું આપનો આ ત્રીજો પત્ર. આમાં આપે ફરિયાદ કરી છે રમેશભાઈ, લખ્યું છે કે મારા પત્રો વંચાય છે પણ મારી ફરમાઈશ પૂરી થતી નથી. જેમ કે 22 એપ્રિલ, 25 માર્ચ, 18 માર્ચ, 25 ફેબ્રુઆરીની ફરમાઈશ હજુ વગાડવામાં આવી નથી. ઓહો રમેશભાઈ, આપે તો યાદી બનાવીને રાખી છે યાદથી. હા, અમે બધી ફરમાઈશ પૂરી કરી શકતા નથી પણ ઘણી ખરી ફરમાઈશ પૂરી કરીએ છીએ સર્વે શ્રોતા મિત્રોની, આપ સમજી જ શકો છો. પણ હા, આપની જેટલી પણ ફરમાઈશ અમે પૂરી કરીએ છીએ તેનો આપ આનંદ માણતા જ હશો તેની અમને ખાતરી છે.
1: તો સૈયરના આ શાયર મિત્ર પછી હવે આ પત્ર છે જામનગરથી અમારા 84 વર્ષના નાના ભાઈ બાબુભાઈ દરજીનો. સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. લખે છે કે આકાશવાણી પરથી આવતો સૈયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને અમને ખૂબ પસંદ પડે છે. તારીખ 10 જૂન બુધવારના રોજ યોગની વાતો કરી, માનસિક સ્વાસ્થ્યની તથા આસનની વાતો કરી એ ગમી. આ સાથે જ પત્રોના જવાબ, ઇમેલ્સના જવાબ અને ગીત સાંભળીને તો ભાઈ વાહ મજા જ આવી ગઈ. તારીખ 15 જૂનના વડીલોની વધતી તકલીફો માટે યોગની વાતો કરી, રેખા વ્યાસની મુલાકાતમાં આધુનિકીકરણની વાતો કરી, સસલા અને કાચબાની ગધેડાની વાતો કરી એ જાણવાલાયક હતી. જી બાબુભાઈ, યોગ વિશે, માનસિક સ્વાસ્થ્ય વિશે, હેલ્ધી એજિંગ વિશે કાર્યક્રમમાં જે વાતો થઈ એ આપને ગમી એ જાણીને સારું લાગ્યું અને આશા રાખીએ કે યોગ વિશેની આ માહિતી, આ સમજણ અને દૈનિક જીવનમાં એનો સમાવેશ આપના જીવનને વધુ સારું બનાવે.
0: અલ્પા, હવે બાબુભાઈનો બીજો પણ એક પત્ર છે. આ પત્રની શરૂઆત પણ એમના નિયમાનુસાર ટચુકડા સુવિચારથી કરી છે એમણે. રામ નામ કી લૂટ હૈ, લૂટ સકે તો લૂટ લે, અંતકાલ પછતાઓગે જબ પ્રાણ જાયેંગે છૂટ. જી બાબુભાઈ, આ પંક્તિ સંત કબીરદાસજીની છે અને ખૂબ જ પ્રચલિત પંક્તિઓ છે. આગળ આપે લખ્યું છે કે 17મી એપ્રિલના રોજ શરીરના બદલાવની વાત કરી, પોષણ વિશે વાત કરી, તેમાંથી ઘણું જાણવા મળ્યું. મેનોપોઝ વિશે વાત કરી તે સુપરહિટ રહી. પત્રના જવાબો આપ્યા તે બદલ

0: બંને મોટા બહેનોનો આભાર. સહિયર કાર્યક્રમ રજૂ કરતા શ્રીમાનને પણ ખૂબ અભિનંદન. અમારા નાના ભાઈ બાબુભાઈ, આપનો આટલા સુંદર પત્ર બદલ ખૂબ ખૂબ આભાર.
1: તો હવે પછીનો આ પત્ર છે જિલ્લા ભાવનગર તાલુકા તળાજા ગામ બપાડાથી નિયમિત શ્રોતા પોપટભાઈ રાવણનો. સાથે છે પિંશુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને સમગ્ર મકવાણા પરિવાર. જણાવે છે કે આકાશવાણીના 90 વર્ષ પૂરા થયા. પહેલા નામ હતું ઓલ ઇન્ડિયા રેડિયો, અત્યારે 591 ચેનલ્સ છે. આપણી સંસ્કૃતિને જાળવી રાખવાનું શ્રેય આકાશવાણીને જાય છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ ગુજરાતનું હૃદય અને હૈયું ગણાય, પણ એને હજી ઉપર લઈ જવાની જરૂર છે. સૈયર કાર્યક્રમમાં નવનવા મિત્રો પત્રો લખે છે, ઇમેલ્સ કરે છે, એ જાણીને ખુશી થાય છે. પણ એ પછી એમણે પોતાની એક ફરિયાદ કરી છે કે હમણાં અમારા પત્રનો જવાબ સાંભળવા નથી મળ્યો. અરે અરે અરે પોપટભાઈ, તમે આમ નારાજ થઈ જાઓ એ તો કેમ ચાલે. હા હા, ફરિયાદ કરવાનો હક તો આપને 100એ 100% છે. પણ જુઓ, આપનો પત્ર અમને મળ્યો અને તરત જ અમે કાર્યક્રમમાં એને સામેલ કરી લીધો છે. તો આશા છે કે હવે આપની આ ફરિયાદ દૂર થઈ ગઈ હશે.
0: હવે આ બે પત્રો અમદાવાદ વાસણાથી 87 વર્ષના વડીલ શ્રોતા મિત્ર બુદ્ધિધનભાઈ ત્રિવેદીના છે. શરૂઆતમાં કહે છે કે શું લખું, ગિરીશભાઈની કવિતા, વાહ સહિયર કાર્યક્રમ, વાહ વાહ. વળી તમે બંને સહિયરની બહેનોએ કવિ લેખક કેટલાને જન્માવ્યા. બધા કવિ બનશે, લેખક બનશે તો હાસ્યનું શું. પણ બધા પત્ર મિત્રો કચ્છી, પાટણની, સુરતની એવી અલગ અલગ ઘણી બધી બોલીમાં પત્રો લખે છે, અને તમે બંને બહેનો એ જ લહેકાથી બોલો છો એ ખૂબ સરાહનીય છે. ને શ્રોતા ભાઈઓ, માતાઓ, બહેનો અને આ દાદા તમારા વખાણ કરતા થાકતા નથી. અને હા, આકાશવાણી રેડિયોએ 90 વર્ષ પૂરા કર્યા તેમાં જેટલા પણ મુલાકાતીઓ આવ્યા તે 1936 થી લઈને 2026 સુધીનો આખે આખો ઇતિહાસ નજર સામે ખડો કરી દીધો. મજા કરાવી દીધી. બુદ્ધિધન દાદા નમસ્કાર. આપના જેવા વડીલો પાસેથી આવા અભિપ્રાય મળે ને એટલે અમે ધન્ય ધન્ય થઈ જઈએ અને કાર્યક્રમ સફળતાના શિખરે પહોંચ્યો ગણાય. અમે પાસ થઈ ગયા અને આપ આવી જ રીતે અભિપ્રાય મોકલાવતા રહેજો. તો બીજા પત્રમાં આપે લખ્યું છે કે વહાલી જોડકી બંને બહેનો અને તેમના માર્ગદર્શક માવાણી સાહેબ. શ્રોતા મિત્રો અને પત્ર મિત્રોની વાત જ શી કરવી, 84 વર્ષના નાના ભાઈ, ગઝલ પ્રેમી મિત્ર, ઢેર પાટણના તળપદા શબ્દોના શહેનશાહ મિત્ર, સહિયર સખીઓ, અમદાવાદના બહેન, ત્રીજા ધોરણમાં ભણતો બાળ શ્રોતા, ભાણિયા ભાણકીની આખી ટીમ સાથેનો પરિવાર, તો વળી ખત્રી પરિવાર, બધા તમને સાંભળે છે ને. આવા તો કેટલાય પરિવારોને તમે ભેગા કર્યા છે. તમે તમામ લોકોને લગતી અને આખા દિવસને લગતી વાતો અચૂક કરો છો અને તમે પ્રેમાલાપ દ્વારા તમામને ખુશ કરો છો. જી બુદ્ધિધન દાદા, અમે ઈશ્વર દ્વારા આવા સત્કર્મ માટે નિમિત્ત બન્યા છે એ વાતની અમને ખુશી છે. કરનાર સૌ એ છે. પણ હા, આપે એ વાત બહુ સરસ કરી કે જો અમારા થકી પરિવાર સાથે મળીને કાર્યક્રમ સાંભળવાના બહાને એકબીજા સાથે થોડો સમય વિતાવે છે ને અને વાતો કરે છે ને, તો અમે એનાથી ખૂબ ખુશ છીએ.
1: વાહ બુદ્ધિધન દાદા, આટલા સરસ પત્રો થકી અમારા ચહેરા પર પણ તમે સરસ મજાનું સ્માઇલ લાવી દીધું. થેન્ક યુ સો મચ. તો આ સરસ મજાના પત્રો બાદ હવે આગળ વધીએ ઈમેલ્સ તરફ. અને આ સૌથી પહેલો ઈમેલ મને દેખાઈ રહ્યો છે ગામ પડધરી જિલ્લા રાજકોટથી રૂપેશકુમાર એ ચુડાસમાનો. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. અને 26 જૂને લખેલા એમના ઈમેલમાં એમણે એમના સાથી મિત્ર તરીકે રણુજાના કરસનદાસ બાપુનું નામ પણ લખ્યું છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ખૂબ દુઃખની વાત છે કે હવે કરસનદાસ બાપુ આપણી વચ્ચે નથી. ઈમેલ વાંચું છું. લખ્યું છે કે તારીખ 25 મેના સુરત શહેર વિશેની ખૂબ સરસ માહિતી આપી અને મહેશભાઈ શાહની મુલાકાત ગમી. તેઓએ પોતાની આકાશવાણી અમદાવાદની જૂની યાદો તાજી કરી તે ગમી. તારીખ 29 મેના રોજ વિશેષ કાર્યક્રમ અંતર્ગત નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. 1 જૂનના કાર્યક્રમની શરૂઆત વરસાદી વાતોથી થઈ તે ખૂબ ગમી. અને રવિન્દ્રભાઈ પરમારની મુલાકાત દ્વારા ખૂબ સરસ માહિતી મળી. ગીત પણ ગમ્યું. તારીખ 3 જૂનના રોજ મિત્રોના સંદેશાઓના ખૂબ સરસ ઉત્તર આપ્યા અને મૌલિનભાઈની મુલાકાત માહિતીસભર રહી. તારીખ 10 જૂને

0: મિત્રોના પત્રો અને ઇમેઇલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે બંને બહેનોએ ખૂબ પ્રેમપૂર્વક આપ્યા અને અમારા ઇમેઇલનો ઉત્તર અને પસંદગીનું ગીત પણ ગમ્યું. અમિતભાઈએ પોતાના ઇમેઇલમાં મને તથા બધા મિત્રોને યાદ કર્યા, ખૂબ ખૂબ આભાર. રૂપેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમોને યાદ રાખીને એની સમીક્ષા આપ અમને પાઠવી રહ્યા છો સરસ મજાના સુવિચારની સાથે, અને એ રીતે વધુ સારા કાર્યક્રમો બનાવવાની ઉર્જા આપ આપી રહ્યા છો. ઇમેઇલ કરવા બદલ આભાર.
1: તો હવે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી કાર્યક્રમના બાગબાન સમા શ્રોતા મિત્ર વાંજા દરજી કિરીટભાઈ સોલંકીના બે ઇમેઇલ્સ છે. સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. પ્રથમ ઇમેઇલમાં લખે છે કે 22મી જૂનના કાર્યક્રમમાં ખૂબ જ લોકપ્રિય ચરિત્ર અભિનેતા અમરીશ પુરી વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી. જો કે દરરોજ કોઈ ને કોઈ ફિલ્મી કલાકારોના જન્મદિવસ કે પુણ્યતિથિ હોય જ છે, તો દરેક કાર્યક્રમમાં આ ફિલ્મી તારલાઓ વિશે જો થોડી માહિતી આપવામાં આવે તો કાર્યક્રમ કેસર કેરી જેવો સ્વાદિષ્ટ બની જાય. અને વિધવા મહિલાઓને સરકારશ્રી તરફથી મળતી સહાય વિશે જે વાત કરવામાં આવી, જે જાણકારી આપવામાં આવી, તે માટે રાજેશભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન. તો તારીખ 26 જૂનના રોજ ડેન્ટિસ્ટ ભાવિકાબેન શાહની મુલાકાતમાં દાંતના રોગો વિશે આજની લેટેસ્ટ પદ્ધતિ વિશે ખૂબ જ સરસ જાણકારી આપવામાં આવી, તો તેણી પણ અભિનંદનના હકદાર છે. અને હાલમાં વરસાદની કાગડોળે વાટ જોઈ રહ્યા છીએ. જ્યારે વરસાદ આવશે ત્યારે મરચાને આદેશ આપવાનો છે કે બેસનની ચાદરમાં લપેટાઈને ઉકળતા તેલમાં ડૂબકી લગાવે કિરીટભાઈ, અને સાથે સાથે તિખાશના કપડા પહેરીને એક મગ મગથી સોડમ પણ ફેલાવે અને આસપડોશના કેટલાય લોકોના મન લલચાવે એ પણ ખરું ને?
0: આ ભજીયા તો આવશે ત્યારે આવશે, પણ અત્યારે સાંભળીને મોઢામાં પાણી તો આવી જ ગયું છે.
1: બિલકુલ કિરીટભાઈ, વરસાદની આપે ખૂબ રાહ જોઈ, તે વરસાદ હવે આપને ત્યાં જૂનાગઢમાં પણ પધાર્યો ખરો ને? અને કીર્તિબેને વરસતા વરસાદમાં આપને ગરમા ગરમ ભજીયાનો નાસ્તો કરાવ્યો જ હશે એનો અમને વિશ્વાસ છે. બસ આપ આમ જ ખાતા પીતા, હસતા રમતા અને સ્વસ્થ રહો તેવી અમારી શુભેચ્છા. હવે વાંચું છું આપનો બીજો ઇમેઇલ. લખ્યું છે કે સહિયર કાર્યક્રમ અમારો ફેવરિટ કાર્યક્રમ છે. 29 જુલાઈના રોજ જ્ઞાતિ જાતિના ભેદભાવ ઉપર પ્રકાશ પાડતું નાટક કેક્ટસ ખરેખર ખૂબ જ સમજવા લાયક. તમામ પાત્રો અને કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન. લેખિકા ભાનુમતીબેન જાનીને આવું સરસ નાટક લખવા માટે 100માંથી 100. તો 1 જુલાઈનો કાર્યક્રમ ઇમેઇલ અને પત્રો આધારિત હોય એ માટેની પ્રશંસા કરવા માટે અમારા શબ્દકોશમાં શબ્દોનો દુષ્કાળ પડેલો હોય છે. અને સાથે સાથે ધર્મેન્દ્રસિંહ રાઠોડની આકાશવાણીના 90 વર્ષને અનુલક્ષીને એમના મંતવ્યો આશરે 7 મિનિટ સુધી આપ્યા એ માટે ધર્મેન્દ્રસિંહને પણ પ્રસારણની પાંખે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો 3 જુલાઈના કાર્યક્રમમાં ગુજરાતમાં આવેલા અનેક જગ્યાઓના વન અને ગીરના જંગલો વિશે ખૂબ જ સરસ માહિતી રજૂ કરવામાં આવી. સાથે સાથે ડોક્ટર તપન શાહ સાથેની વાતચીતમાંથી પણ ખૂબ જ સરસ માહિતીનો રસથાળ પીરસવામાં આવ્યો. સરવાળે સમગ્ર કાર્યક્રમ મીઠી મધુર અંગુર રબડી જેવો લાગ્યો. કિરીટભાઈ, આ બધા જ કાર્યક્રમો આપને ગમ્યા તેની ખૂબ જ ખુશી છે અમને. આપ આમ જ આપના અભિપ્રાયો આપતા રહેજો.
0: 12:30ના સમયે બધાના મોઢામાં પાણી લાવી દેતા આ ઇમેઇલ બાદ હવે આ બંને ઇમેઇલ છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ ચૌહાણના. એમની સાથે છે લખમણભાઈ, ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન તથા ચૌહાણ પરિવાર. જણાવે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બુધવાર, શુક્રવાર અને સોમવારે પ્રસારિત થતો સહિયર કાર્યક્રમ ખૂબ જ સરસ હોય છે. તારીખ 26મી જૂનના રોજ કાર્યક્રમમાં જે દાંત વિશેની માહિતી આપવામાં આવી તે ખૂબ ગમી. બુધવારે પત્રો અને ઇમેઇલ સાંભળવાની મજા આવી. તો એમના બીજા ઇમેઇલમાં તેઓ લખે છે કે બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર આટલા સરસ કાર્યક્રમ પીરસવા બદલ. તારીખ 3 જુલાઈનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. શરૂઆતમાં જે ગીત આપ્યું તે સાંભળવાની મજા આવી. વન મહોત્સવ સપ્તાહ વિશેની માહિતી ખૂબ સરસ હતી. અમારે પાલીતાણામાં પાવક વન ખૂબ સરસ છે. અને ત્યારબાદ તેમણે પિતા વિશેની ખૂબ સરસ માહિતી લખી છે. પિતાનો છાંયો જ્યાં સુધી માથા પર હોય છે ને સાહેબ, ત્યાં સુધી જીવનની મોટીથી મોટી મુશ્કેલી નાની લાગે છે. કારણ કે પિતા સાથે હોય તો એક વિશ્વાસ રહે છે. ગમે તેવું થાય.

0: થાય, પણ હવે ખોટું નહીં થાય. ગામઠી ભાષામાં કહીએ તો બાપ માથે હોય તો દીકરો રાજા થઈ ફરે. પિતા આખી જિંદગી સંતાન માટે ઢાલ બનીને ઉભા રહે છે, પોતે તડકો સહન કરે અને સંતાનોને છાંયો આપે. સાચું કહું ને સાહેબ, તો બાપનો છાંયો હોય ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી, પણ જ્યારે એ છાંયો માથા પરથી હટી જાય ને ત્યારે સમજાય છે કે જીવનમાં સૌથી મોટી દોલત બીજી કઈ નહીં પણ બાપની હાજરી હતી. આઈ લવ યુ પપ્પા. તમારો આત્મા જ્યાં હોય ત્યાં ભગવાન એને શાંતિ આપે. વાહ માધુભાઈ, ખૂબ જ સરસ વાત આપે કરી. પિતાની છત્રછાયામાં દીકરા દીકરી નિશ્ચિંત બનીને પોતાનું જીવન જીવતા હોય છે, પોતાનું જીવન માણતા હોય છે અને કોઈ ચિંતા વગર જીવનમાં પ્રગતિના પંથે આગળ પણ વધતા હોય છે. અને એનું કારણ એ છે કે એમના મનમાં વિશ્વાસ હોય છે કે મારા પિતાનો મજબૂત સાથ મારી સાથે હર હંમેશ છે. આગળ તેઓ જણાવે છે કે કરસનદાસ બાપુના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ. જી માધુભાઈ, કરસનદાસ બાપુ જેવા સંતને ગુમાવવાનું દુઃખ તમને, અમને અને એમના ભક્ત સમુદાયને, આપણને સૌને છે. ઈશ્વર એમને પોતાના શરણમાં રાખે એ જ પ્રાર્થના.
1: શ્રોતા મિત્રો, કરસનદાસ બાપુને યાદ સાથે હવે કાર્યક્રમમાં આગળ વધીએ. અને હવે મારી પાસે આ બે ઇમેલ્સ છે આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈના, ગામ સરસિયા તાલુકા ધારી જિલ્લા અમરેલીથી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. તો વાળી સાથે સાથે ક્ષેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા, ભાણિયા ભાણકીની આખી ટીમ છે. નવા પધારેલા મહેમાન ભત્રીજી રીવાબેન લખે છે કે ત્રણે ત્રણ દિવસના કાર્યક્રમ સરસ હતા. 22 જૂન સોમવારે કાર્યક્રમ ખૂબ ગમ્યો, ગુજરાતી ગીત સરસ હતું. 24 જૂન બુધવારના કાર્યક્રમમાં ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. તો 26 જૂન શુક્રવારે દાંતના રોગો વિશે માહિતી સરસ હતી. તો શ્રોતા મિત્રો, બીજા ઇમેલમાં એમણે જણાવ્યું છે કે 29 જૂન સોમવારનો કાર્યક્રમ સરસ હતો, નાટક ખૂબ સારું લાગ્યું. 1 જુલાઈ બુધવારના રોજ ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સારો હતો. અમારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર તથા જામનગરના શ્રોતા મિત્ર ધર્મેન્દ્રસિંહ રાઠોડનો વાર્તાલાપ ખૂબ ગમ્યો. તો 3 જુલાઈના રોજ નટવરલાલ ફિલ્મનું ગીત સરસ હતું તથા જંગલ વિશે જે માહિતી આપી તે ખૂબ સારી હતી. તો ડોક્ટર તપન શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત ખૂબ સારી લાગી, જેમાં એપેન્ડિસાઇટિસ વિશે માહિતી આપી હતી તથા રૂપેશભાઈ ચુડાસમા અને રમેશભાઈ ભાટિયાની પસંદગીના ગીત ખૂબ સરસ હતા. અમિતભાઈ, સમય ન હોવા છતાં આપ નિયમિત રૂપે અભિપ્રાય અમારા સુધી પહોંચાડો છો ઇમેલ દ્વારા, તે ખૂબ સરાહનીય છે. કાર્યક્રમનું આપના માટે આપના જીવનમાં કેટલું મહત્વનું સ્થાન છે તે અમે આના ઉપરથી જાણી શકીએ છીએ. આમ જ કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો હર હંમેશ.
0: તો મિત્રો, આ સાથે જ આજની પત્રો અને ઇમેલની સફરને અહીં જ અટકાવીએ, કારણ કે સ્ટુડિયોની ઘડિયાળ બતાવી રહી છે સમય આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahir@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: પ્રસ્તુત કરતા હતા હિતેશ

0: ships passing through the Strait of Hormuz. In football, Switzerland beat Colombia 4-3 in a penalty shootout in Vancouver to reach the quarterfinals of FIFA World Cup for the first time since 1954. In another round of 16 match, Argentina defeated Egypt 3-2 in Atalanta to enter the quarterfinals of the tournament. With this win, Argentina will play against Switzerland. This is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે સુગમ સંગીત. આજના કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળશું ભદ્રાયુ અરવિંદ અને હસમુખ પાટડીયાએ ગાયેલી ભગવતી કુમાર શર્માની રચના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. બરાબર 1:20 આપ સાંભળશું ગુજરાતીમાં સમાચાર.

0: એક આતંકવાદી ઠાર. હોર્મુઝ સામુદ્ર દુનિમાં ઇરાને કરેલા વ્યાપારી જહાજો પરના હુમલાના જવાબમાં અમેરિકાએ 80થી વધુ ઇરાની લક્ષ્યોને નિશાન બનાવ્યા. ઇરાન અને અમેરિકા વચ્ચે ફરી તણાવ વધતા શેરબજારમાં કડાકો. અને ફૂટબોલમાં સ્વિટ્ઝરલેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને હરાવી ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે યોગ્યકાર્તામાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પ્રમાનન મંદિરમાં દર્શન કર્યા. ગેમેલન સમૂહ અને પરંપરાગત સંગીતના સાધનો, શાસ્ત્રીય યોગ્યકાર્તા, નૃત્યની મધુર ધૂન સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ મુખ્ય શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી અને ભારત ઇન્ડોનેશિયા સહયોગ હેઠળ ચાલી રહેલા સંરક્ષણ કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે મંદિરના સંરક્ષણમાં ભારતની ભાગીદારી બંને દેશોની સહિયારી સાંસ્કૃતિક વારસો દર્શાવે છે.
1: यहाँ के जीवन में, यहाँ की बातों में, यहाँ की हवा में एक संस्कृति की खुशबू है. वो खुशबू जो हम भारत की धरती पर पल पल अनुभव करते हैं, ये खुशबू हमारी सांस्कृतिक विरासत ये अपने आप में अपनत्व से जोड़ती है.
0: યોગ્યકાર્તામાં પ્રમાનન મંદિરમાં એક સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને વિવિધ પવિત્ર સ્થળોએ વારંવાર ભગવાન શિવ સાથે જોડવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમનો જન્મ વડનગરમાં થયો હતો, જે હાટકેશ્વર મહાદેવનું ઘર છે, અને ગુજરાતમાં સોમનાથ જ્યોતિર્લિંગ તેમના માટે વિશેષ મહત્વ ધરાવે છે અને તેના વિકાસની સીધી જવાબદારી તેમની છે. ભારત અને ઇન્ડોનેશિયાએ ઉચ્ચ શિક્ષણમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જાહેરાત કરી હતી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોર ઇન્ડોનેશિયામાં તેનું પ્રથમ વિદેશી કેમ્પસ સ્થાપિત કરશે. આ કેમ્પસ પૂર્વ જાવાના સિંગાસરી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાપિત કરાશે અને તે આસિયાન ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને સેવા આપશે. ત્રણ દેશોના તેમના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદી આજે 3 દિવસની મુલાકાતે મેલબોર્ન પહોંચશે, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે ભારત ઓસ્ટ્રેલિયા ત્રીજી વાર્ષિક સમિટમાં ભાગ લેશે. શ્રી મોદી ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓને સંબોધિત કરશે. તેઓ ભારત ઓસ્ટ્રેલિયા સંબંધોના મજબૂત સ્તંભ તરીકે કામ કરતા ભારતીય ડાયસ્પોરાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાઓ અનેક મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને આગળ ધપાવશે. 24 જૂને આવેલા બે વિનાશક ભૂકંપ બાદ ઓપરેશન એમિસ્ટાર હેઠળ ભારતની માનવતાવાદી સહાયને સ્વીકારવા બદલ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વેનેઝુએલાનો આભાર માન્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જયસ્વાલે કહ્યું કે રાહત મિશન બંને દેશો વચ્ચેની સ્થાયી મિત્રતાને મજબૂત કરે છે. વ્યાપક વિનાશ સમયે ભારતે વેનેઝુએલાને ત્વરિત સહાય પહોંચાડવા ઓપરેશન એમિસ્ટાર શરૂ કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચાનાપોરા વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આ સેના અને સીઆરપીએફ વચ્ચેનું સંયુક્ત ઓપરેશન હતું. આકાશવાણી સાથે વાત કરતા પોલીસ મહાનિરીક્ષક વીકે બિરદીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી હથિયારો અને દારૂગોળા સાથે એક મૃતદેહ મળી આવ્યો છે અને તેની ઓળખ કરવામાં આવી રહી છે. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે આજે અમરનાથ યાત્રા 2026 માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અમારા જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અનુસાર દૈનિક યાત્રાળુ મર્યાદા અમલમાં છે. શ્રદ્ધાળુઓને અગાઉથી નોંધણી પૂર્ણ કરવાની અને તેમના પરમિટમાં જણાવાયેલી તારીખે મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે તાત્કાલિક અથવા સ્થળ પર નોંધણી ફક્ત મર્યાદિત સંખ્યામાં લોકો માટે જ ઉપલબ્ધ છે. નોંધાયેલા યાત્રાળુઓને તેમની નિર્ધારિત તારીખ પહેલા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને વહેલા પહોંચનારાઓને પવિત્ર ગુફા મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તિરુવનંતપુરમમાં રાજ્ય સરકારે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારોને 5 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વી ડી સતીશને કહ્યું કે વાયનાડ ટલનનું કામ સંપૂર્ણ તપાસ પછી જ ફરી શરૂ થશે. 2 એનડીઆરએફ ટીમો હજુ પણ દુર્ઘટના સ્થળે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 5 લોકો હજુ પણ ગુમ છે અને શોધ કામગીરી ચાલુ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ air_news_abadને ફોલો કરશો. આસિયાન ભારત વેપાર કરારની સમીક્ષાને આગળ વધારવા માટે ભારત નવી દિલ્હીમાં 13મી આસિયાન ભારત વેપાર ગુડ્સ કરાર EITIGA સંયુક્ત સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. સંયુક્ત સમિતિની બેઠક અને તેની

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગેમેલન સમૂહ અને શાસ્ત્રીય યોગ્ય કરતા નૃત્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ બ્રહ્માનંદ મંદિરની મુલાકાત દરમિયાન સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી તેમના પ્રવાસના બીજા તબક્કામાં આજે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પહોંચશે. જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચાનાપોરામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં

0: સંબંધિત બેઠકો આ મહિનાની 10મી તારીખ સુધી હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાઈ રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે સંયુક્ત સમિતિએ પેટા સમિતિઓને તેમના સંબંધિત કાર્યક્ષેત્રોમાં વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમને એઆઈટીઆઈજીએ સમીક્ષા હેઠળ બાકી રહેલા વિષયોને ઝડપી બનાવવા વિનંતી કરી હતી. પેટા સમિતિઓને સમયમર્યાદા ડિલિવરેબલ્સ સોંપવામાં આવ્યા હતા અને સંમત સમયમર્યાદામાં મૂર્ત પરિણામો પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં ઇરાન દ્વારા તાજેતરમાં વ્યાપારી જહાજ ઉપર કરવામાં આવેલા હુમલાના જવાબમાં અમેરિકાએ 80થી વધુ ઇરાની લક્ષ્ય પર હવાઈ હુમલા શરૂ કર્યા. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે આ હુમલાઓમાં ઇરાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, નિયંત્રણ કેન્દ્રો, એન્ટીશીપ મિસાઇલ સિસ્ટમો અને તેની આસપાસના 60થી વધુ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: અમેરિકા કે એક અધિકારીને બતાયા કે અમેરિકા કી સેના ઈરાન કી વાયુ રક્ષા પ્રણાલીઓ, તટીય નિગરાની પ્રણાલીઓ, મિસાઇલો ઓર ડ્રોન પ્રક્ષેપણ સ્થળો કો ભી નિશાના બના રહી હૈ. ઈરાન મેં બંદરગાહ સુવિધાઓ કો ભી નિશાના બનાયા જા રહા હૈ. ઈરાન કે ઉપવિદેશ મંત્રી કાઝિમ ગરીબાબાદી ને કહા કે અમેરિકા કે તાજા હમલે સમજોતે કા ઉલ્લંઘન હૈ. અમેરિકા ને શત્રુતા સમાપ્ત કરને કે લિયે હુએ અંતરિમ સમજોતે કે તહેત ઈરાની તેલ કી બિક્રી કો અધિકૃત કરને વાલા લાઇસન્સ ભી રદ્દ કર દિયા હૈ. એક અમેરિકી અધિકારી ને કહા કે લાઇસન્સ ઇસલિયે રદ્દ કિયા ગયા ક્યોંકિ હોર્મુઝ મેં ઈરાન કી કાર્યવાહી અસ્વીકાર थी. ईरान के विदेश मंत्रालय ने लाइसेंस रद्द करने के अमेरिका के कदम की निंदा करते हुए कहा कि यह अंतरिम समझौते का उल्लंघन है. समाचार कक्ष से कृष्णकांत.
0: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા હુમલાને કારણે વૈશ્વિક શેરબજારોની સાથે સાથે ભારતીય શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો હતો. બપોરના સત્ર દરમિયાન નાણાકીય સંસ્થાઓ અને બેન્કિંગ ક્ષેત્રના શેરોમાં ભારે વેચવાલી નીકળતા સેન્સેક્સમાં 600 કરતા વધુ, જ્યારે નિફ્ટીમાં 200 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. કાપડ મંત્રાલયે રાષ્ટ્રીય નવીનતા પડકાર હેન્ડલૂમ હેકાથોન 2026 શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય ભારતના હાથશાળ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ટેકનોલોજી, ડિઝાઇન, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ ઉકેલોનો ઉપયોગ કરવાનો છે. આ પહેલ રાષ્ટ્રીય હાથશાળ દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ મહિનાની 20 તારીખ સુધી ઓનલાઈન નોંધણી થઈ શકે છે. હેકાથોનનો ગ્રાન્ડ ફિનાલે 1 ઓગસ્ટના રોજ ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર આઈઆઈટી દિલ્હી ખાતે યોજાશે, જ્યાં પસંદ કરાયેલી ટીમો જ્યુરી સમક્ષ તેમના ઉકેલો રજૂ કરશે. આ પહેલ પર બોલતા કાપડ મંત્રાલયના વિકાસ કમિશનર ડોક્ટર એમ બિનાએ જણાવ્યું કે હેન્ડલૂમ હેકાથોન 2026 દેશના યુવાનોને સર્જનાત્મકતાને હાથશાળ ક્ષેત્રના સમૃદ્ધ વારસા સાથે સંકળાવવાનો પ્રયાસ છે. ભારતથી હજારો કિલોમીટર દૂર ન્યૂઝીલેન્ડમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ સતત વધી રહ્યો છે. ઓકલેન્ડમાં ધ થર્ડ આઈ સ્ટોર છેલ્લા 26 વર્ષથી ભારતીય આધ્યાત્મિકતા, યોગ, રંગબેરંગી પરંપરાગત પોશાક અને સાંસ્કૃતિક કલાકૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સ્ટોરના સંચાલક કિમ હોલુએડાએ આકાશવાણી સાથે વાત કરતા કહ્યું કે ન્યૂઝીલેન્ડના લોકોમાં ભારતીય સંસ્કૃતિ, યોગ અને હિન્દુ દેવી દેવતાઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. તેણે કહ્યું કે ઘણા સ્થાનિક મુલાકાતીઓ ભારતની આધ્યાત્મિક પરંપરાઓનું અન્વેષણ કરવા માટે સ્ટોર પર આવે છે અને ઘણીવાર પરિવાર અને મિત્રો સાથે પાછા ફરે છે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં તેમને ઊંડી રૂચિ દર્શાવે છે. આ સ્ટોર એક અનોખું સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું છે, જે દર્શાવે છે કે ભારતની કાલાતીત પરંપરાઓ સરહદોને પાર બહારના લોકોને પણ સાંકળી રહી છે. ફૂટબોલમાં સ્વિટ્ઝરલેન્ડે વાનકુવરમાં પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને હાર આપી હતી. કોલંબિયા સામે સ્વિટ્ઝરલેન્ડનો 4-3 વિજય થયો હતો. સ્વિટ્ઝરલેન્ડે 1954 પછી પહેલીવાર ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગેમેલન સમૂહ અને શાસ્ત્રીય યોગ્યકાતા નૃત્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ પ્રમ્બાનંદ મંદિરની મુલાકાત દરમિયાન સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી તેમના પ્રવાસના બીજા તબક્કામાં આજે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પહોંચશે. જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચનાપોરામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં ઈરાને કરેલા વ્યાપારી જહાજો પરના હુમલાના જવાબમાં અમેરિકાએ 80થી વધુ ઈરાની લક્ષ્યોને નિશાન બનાવ્યા. ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી તણાવ વધતા શેરબજારમાં કડાકો અને ફૂટબોલમાં સ્વિટ્ઝરલેન્ડે પેનલ્ટી શૂટઆઉટ માં કોલંબિયાને હરાવી ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી કામગીરી, રાહત બચાવ સ્થળાંતર અને વાવેતરની સ્થિતિ તથા આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી તેમજ સરકારના આગામી આયોજન અને નીતિગત વિષય અંગે ચર્ચા કરવામાં આવી. તો વીજ પોલની નવી નીતિ અંગે પણ મંત્રીમંડળના સભ્યોને અવગત કરાયા હતા. રાજ્યના માછીમારોની યાંત્રિક હોડીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલ પર મૂલ્ય વર્ધિત કર વેટ રાહત આપવાની યોજનામાં વધારો કરાયો. પાત્રતા ધરાવતી હોડીને પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા

0: રૂપિયા સુધીની વેટ રાહત મળશે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, હોડીની 20 મીટરની લંબાઈની મર્યાદા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યની 18,000થી વધુ યાંત્રિક હોડીઓને આર્થિક લાભ થશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈને નિમણૂક પત્ર એનાયત કરાયા. આ પ્રસંગે શ્રી પટેલે નવનિયુક્ત કર્મચારીઓને પોલીસ પરનો વિશ્વાસ જાળવી રાખવા સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો.
1: તમારી બીક હજુ પણ સમાજ જીવનમાં તમારા માટે લાગણી ગૌરવ અને તમારા માટે તમે કે ભાઈ હજુ પોલીસ સાઈન ઉભી રહે એટલે કેટલાના ટેમ્પરામેન્ટ ડાઉન આવી જાય, ગરમ લાય જેવા થયા હોય તો પણ. એ બે બાજુ છે કે ભાઈ એક બાજુ બીક પણ હોઈ શકે અને બીજી બાજુ એમ કે ભાઈ હવે જે થશે એ ન્યાયિક થશે. આ બંને બાજુ છે પણ આપણે એનો સદુપયોગ કરવો જ રહ્યો કે ભાઈ સમાજ જીવનમાં તમારા માટેનું તમે જે દાયિત્વ નિભાવી રહ્યા છો અને એ દાયિત્વ હર પળ તમારી સામે, સમાજ જીવન સાથે તમે છોડી નથી શકવાના, સમાજ જીવન સાથે જોડાયેલા જ રહેવાના છે અને એ જ તમારી આગળ કામ કરવા માટે હંમેશા પ્રેરણા આપતું રહેવાનું.
0: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. વર્ષ 2033 સુધીમાં રાજ્ય પોલીસમાં અન્ય 50,000થી વધુ ઉમેદવારોની ભરતી કરવાનું પણ આયોજન છે. શ્રી સંઘવીએ ગઈકાલે ગુજરાત વડી અદાલતે વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આપેલા ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરતા અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ નોંધાયો. ગત 24 કલાકમાં 28 જિલ્લાના 195 તાલુકામાં વરસાદ થતાં રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 24% જેટલો વરસાદ થયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65.27% જેટલો જળસંગ્રહ થયો છે તો 11 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ ચોમાસામાં 1 જૂનથી અત્યાર સુધીમાં વહીવટીતંત્ર દ્વારા 1578 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું, જ્યારે 174 જેટલા લોકોને બચાવાયા છે. આ ઉપરાંત માછીમારોને આગામી 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરમિયાન કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની 12 અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની 27 ટુકડી તહેનાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરીને રાજ્યમાં ભારે વરસાદ, પાણી ભરાવાની પરિસ્થિતિ, રાહત અને બચાવ કામગીરી તથા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી. શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકાર રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ રાહત અને સહાય પૂરી પાડવાની પણ તેમણે ખાતરી આપી હતી. રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે, તેમ છતાં વિવિધ જિલ્લાના કેટલાક વિસ્તારમાં જનજીવનને અસર થયાના અહેવાલ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ વલસાડના નાના પોંઢા તાલુકામાં થયો છે. દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. સુરતમાં 18 ઇંચથી વધુ વરસાદ થતાં જનજીવન ખોરવાયું છે. કેટલાક વિસ્તારમાં ભરાયેલા પાણી વરસાદી પાણી ઉતર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા સફાઈ અને દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ. બીજી તરફ ડિંડોલી વિસ્તારમાં ઘરોમાં પાણી હજી ઓસર્યા નથી, તેમજ વરસાદના કારણે ફસાયેલા 125થી વધુ લોકોને બચાવી તેમને સલામત સ્થળે ખસેડાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આશાદી ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓમાં રેગિંગ પ્રથાના દૂષણો અંગે જાગૃતિ ફેલાવવા એન્ટી રેગિંગ વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે રેગિંગ માત્ર મજાક કે શિસ્તભંગ નહીં પરંતુ ગંભીર કાનૂની ગુનો છે, જેના કારણે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, અભ્યાસ અને વ્યક્તિગત વિકાસ પર ગંભીર અસર થઈ શકે છે. દરમિયાન વિદ્યાર્થીઓને એન્ટી રેગિંગ કાયદા, યુજીસીની માર્ગદર્શિકા, મેડિકલ કાઉન્સિલના રેગિંગ વિરોધી નિયમો, ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા તેમજ વિદ્યાર્થીઓના કાનૂની અધિકારો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના માર્ગદર્શન હેઠળ એક મહિનાનું ખેત બચાવો અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આ દરમિયાન જિલ્લાના 42થી વધુ ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજીને 11,500થી વધુ ખેડૂતોને પ્રત્યક્ષ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી કૃષિ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને રાસાયણિક ખાતરોનો સંતુલિત ઉપયોગ, જૈવિક અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, જમીન પરીક્ષણનું મહત્વ તેમજ ખેતી ખર્ચ ઘટાડીને ઉત્પાદન અને આવક કેવી રીતે વધારી શકાય તે અંગે ઉપયોગી માહિતી આપી હતી. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્ર દ્વારા 24 કલાક રાઉન્ડ ધી ક્લોક આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. વરસાદ દરમિયાન કોઈપણ અઘટિત બનાવ કે કટોકટીની સ્થિતિ સર્જાય તો નાગરિકો કંટ્રોલ રૂમ તેમજ હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરી તાત્કાલિક મદદ મેળવી શકશે. જિલ્લા પોલીસ, ડીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, ફાયર બ્રિગેડ તેમજ વન વિભાગ સહિત વિવિધ વિભાગોના કંટ્રોલ રૂમ પણ કાર્યરત રાખવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદ મનસુખ વસાવાએ વિવિધ યોજનાઓનો લાભ વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ભરૂચના ચાવજ ગામમાં માર્ગ સુવિધાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજના હેઠળ 2,45,00,000 રૂપિયાના ખર્ચે 6 CC રોડના કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય સહકાર સપ્તાહની ઉજવણીનો પ્રારંભ સહકાર પ્રતિજ્ઞા દિવસથી કરવામાં આવ્યો. જિલ્લાભરની સહકારી સંસ્થાઓ, બેન્કો અને એપીએમસી ખાતે સમૂહ શપથ ગ્રહણ કરીને સહકારથી સમૃદ્ધિના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં 29 જૂનથી 6 જુલાઈ સુધી રાષ્ટ્રીય સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં 28 જૂન 2026ના રોજ પલ્સ પોલિયો અંતર્ગત નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે રાઉન્ડનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ જિલ્લાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ દરમિયાન જિલ્લાના કુલ 2,43,303 પાત્ર બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં 1 થી 7 જુલાઈ દરમિયાન યોજાયેલ નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી અને પ્રસૂતિ વિભાગની મુલાકાત લઈને સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લામાં પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની મુલાકાત લેવામાં આવી હતી. આ અંતર્ગત મંત્રી ઈશ્વરસિંહ પટેલે વાલિયા તાલુકાના ડહેલી ગામે વિકસાવવામાં આવેલા વનકવચનું નિરીક્ષણ કરી વન વિભાગના અધિકારીઓ પાસેથી કામગીરી અંગેની માહિતી મેળવી હતી. આપ સાંભળી રહ્યા હતા ભરૂચ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક હતા વાહિદ મશહદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભરૂચ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું આશિષ દેસાઈએ ગાયેલી નરસિંહ મહેતાની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 4:59:30 થઈ છે. અમારી સાંધ્યકાલીન સભાની પ્રસારણ યાત્રામાં આપ સર્વ શ્રોતા મિત્રોનું સ્વાગત, અભિવાદન. બરાબર 5 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ હવેલી સંગીત. દોસ્તો, હવેલી સંગીતમાં આજે સાંભળીએ નવલકિશોર પાઠકના કંઠને. સૌપ્રથમ સાંભળીએ આ પ્રાચીન રચના.

સ્વતંત્ર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નવલ કિશોર પાઠકના કંઠે હવેલી સંગીત, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મીડિયમ વેવ 370.3 મીટર એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 6:15 અને 20 સેકન્ડ થઈ છે. આપણે જણાવી દઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા તથા આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક ખાસ કાર્યક્રમોની રૂપરેખા.

બરાબર છે ને, 30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં આજે આપ સાંભળશો વડોદરા કેન્દ્રનું યોગદાન. ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7 વાગે 22 મિનિટે, જેમાં વડોદરા કેન્દ્રનું પ્રદાન આપ સાંભળશો. આ બંને કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 8 વાગે ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારે ગામા. 9 વાગે 15 મિનિટે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું કાર્યક્રમ સ્પોટલાઇટ. વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર 9 વાગે 30 મિનિટે, 10 વાગે છાયા ગીત અને 10:30 વાગે ઢળતી જાય રાત. દોસ્તો, આ હતી રૂપરેખા અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

હવે આપને જણાવી દઈએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક ખાસ કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના, વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસગાન 6:35, 6:42 કૃષિ માહિતી, જેમાં આવતીકાલનો વિષય છે ભૂગર્ભ જળ રિચાર્જના ફાયદાઓ, પ્રસ્તુતિ કાનન છાયા. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, સુગમ સંગીત 7:30, જેમાં સાંભળશો સમૂહ સ્વરમાં કેટલીક રચનાઓ, સ્વરકાર ઉપેન્દ્ર ત્રિવેદી. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, જેમાં ભૂસ્તરનું વૈવિધ્ય એ વિષય પર માહિતી આપ સાંભળશો, પ્રસ્તુતિ આનલ મંકોડી. ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30, જેમાં આવતીકાલના ભજનિક છે યોગેશપુરી ગોસ્વામી. 9:15 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, બપોર 11:00 થી 3:00 સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 12:00 ગુજરાતી ગીતો, બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12:30, જેમાં મારી અગાશ્રી મારી વાડી એ વિષય પર નવનીતભાઈ અગ્રવતની મુલાકાત આપ સાંભળશો, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ભાવના દોશી. 1:10 સુગમ સંગીત, ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30, 2:40 ગુજરાતી ગીર ફિલ્મી ગીતો. અમારી સાંધ્યકાલીન સભાની પ્રસારણ યાત્રામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત, અને ત્યારબાદ તરાને નયે પુરાને. 6:00 સુગમ સંગીતમાં સાંભળશો હેમા દેસાઈના કંઠે ગીતો. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30, જેમાં આપ સાંભળશો અમદાવાદ કેન્દ્રનું યોગદાન, અને 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં સાંભળશો ભુજ કેન્દ્રનું યોગદાન. આ બંને કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 8:00 સારે ગામા, 9:15 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું કાર્યક્રમ સ્પોટલાઇટ. વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર 9:30, છાયા ગીત 10:00 અને ઢલતી જાહેરાત 10:30. આ હતી રૂપરેખા અમારા આવતીકાલે પ્રસારિત.

કેમ છો મારા યુવા મિત્રો, હું પ્રકૃતિ પરમાર, તમારી આજની હોસ્ટ, તમારું આ યુવાણી કાર્યક્રમમાં સ્વાગત કરું છું. આજે હું એક એવી વાત કરવા માંગુ છું જે લગભગ આપણે બધાએ કોઈ ને કોઈ સમયે કહી હશે. શું તમે ક્યારે પોતાને કહેતા સાંભળ્યું છે કે હું એક દિવસ ગિટાર શીખીશ, એક દિવસ તે સફર પર જઈશ, એક દિવસ હું કોઈને મારા મનની વાત કહીશ? પણ આ એક દિવસ ક્યારે આવતો જ નથી. તે કેલેન્ડરમાં એક તારીખ જેવું લાગે છે, પણ હકીકતમાં તેનો કોઈ અસ્તિત્વ જ નથી. મને તો એ નથી સમજાતું કે આપણે રાહકોની જોઈ રહ્યા છે અને શા માટે. આત્મવિશ્વાસની, વધુ પૈસાની, કે પછી પરફેક્ટ સમયની? પણ જો આ પરફેક્ટ સમય ફક્ત એક દંતકથા હોય તો શું? આપણે એની રાહ કેટલી વાર માટે જોઈશું? એટલે જ અટક્યા વગર એક વાર શરૂ તો કરો અને જુઓ રસ્તો ક્યાં જાય છે. પરંતુ શરૂ જ નહીં કરો તો આપણે ધ્યેય સુધી કેવી રીતે પહોંચીશું? આપણે હંમેશા કહીએ છીએ, મારી પરીક્ષા પછી હું ખુશ રહીશ, અને આ પરીક્ષા નોકરીમાં બદલાઈ જશે એટલે થોડા વધુ પૈસા કમાઈ લઉં પછી. પરંતુ સત્ય એ છે કે દરેક નવો અધ્યાય પોતાની જવાબદારીઓ સાથે આવે છે. તો તમારા સપનાઓને એક દિવસ માટે મૂકી રાખવાને બદલે આજથી જીવવાનું શરૂ કરવું જોઈએ ને. ધ્યેય સુધી પહોંચવા માટે પ્રયાસ કરો. અને એવી જ એક લાગણીઓને સુંદર રીતે વ્યક્ત કરે છે આપણું આગળનું ફિલ્મ યે જવાની હૈ દીવાનીનું આ ગીત, જેને સ્વર આપ્યો છે અરિજિત સિંઘે.

મિત્રો, હવે તમે રાહ જોયા વગર ખરેખર જીવન જીવવાનું શરૂ કરશો ને? તમારું જીવન એક ફિલ્મ છે તેમ વિચારો અને પોતાને પૂછો, શું તમે ખરેખર તે જોવા માંગો છો? તમારા અંદરની મેઇન કેરેક્ટર એનર્જીને જગાડો. હા, પણ એનો અર્થ એ નથી કે પ્રખ્યાત થવું. તેનો અર્થ તમારા જીવનની વાર્તામાં ભાગ લેવો છે. તમારામાં વિશ્વાસ રાખો અને કોઈ પણ કામ કરવું પડે એટલે નહીં, તમને કરવું છે એટલે કરો. જીવનની નાની નાની ખુશીઓને રોમેન્ટિસાઇઝ કરો. અને હજુ પણ મુશ્કેલ દિવસો આવશે અને પડકારો પણ આવશે, પણ નિરાશ થયા વગર આગળ વધવાનો પ્રયત્ન કરશો ને તો એ સામાન્ય દિવસ પણ ખાસ લાગશે. શું ખબર એ દિવસ કોઈની સાથે રેન્ડમ વાતચીત અને હાસ્ય સાથે ભરાઈ જાય. આ નાની બાબતો જ જીવનને સુંદર બનાવે છે. તમારી દરેક નાની જીતને ઉજવો, ભલે તે કોઈ બીજું જોવે કે ન જોવે. કદાચ મેઇન કેરેક્ટર બનવું ખરેખર આ જ છે. એક પરફેક્ટ જીવન જીવવાનું નહીં, પરંતુ તમે જે પહેલાથી જીવી રહ્યા છો તેના પર ધ્યાન આપો. અને જો તમને સંતુષ્ટિ ન મળે તો તમે જ તમારું મૂલ્યાંકન કરી શકો છો, કારણ કે અંતે તમારે તમારા લક્ષ્ય સ્થાન પર પહોંચવાનું છે. આગળ વધવાની હિંમત જ આપણને મજબૂત બનાવે છે. આવી જ જીવનની ફિલોસોફીને ખૂબ જ સરળ અને મધુર શબ્દોમાં ફિલ્મ પિયા કા ઘરનું કિશોર કુમારની અવાજમાં આ ગીત સાંભળીએ.

0: દોસ્તો, કોઈ તમને તમારી મનપસંદ યાદ વિશે પૂછે તો સંભવ છે કે તે એવી કોઈ વસ્તુ હોય જેને તમે મહિનાઓ અગાઉથી નક્કી નહોતી કરી. કદાચ તે કોઈ મિત્ર હતો જેને તમે ક્લાસમાં સીટ બદલવાને લીધે મળ્યા હતા, અથવા તે રોડ ટ્રીપ જે અડધી રાત્રે એક મેસેજથી શરૂ થઈ હતી, આપણે ડ્રાઈવ પર જઈએ. કદાચ તે એક કેફે હતું જેને તમે એક ખોટા વળાંક લીધા હોવાથી શોધ્યું હતું, પરંતુ ખોટો વળાંક લીધો એટલે એક રસ્તો બદલાય. હા, આપણો ધ્યેય નહીં. આજે એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો જે છે એને આપણે શોધી તેના પર ચાલવાનું છે અને ધ્યેય સુધી પહોંચવાનું છે. જ્યારે આપણે આપણા દિનચર્યાથી બહાર નીકળીએ છીએ, ભલે તે થોડુંક જ હોય, ત્યારે જીવન આપણને આશ્ચર્યચકિત કરવાનો મોકો નથી છોડતું. તો કદાચ આ અઠવાડિયે અણધાર્યા માટે થોડી જગ્યા છોડી દો અને બની શકે તો ઘરે જવા માટે એક અલગ રસ્તો લો. તમે ક્યારેય નથી જાણતા કે કયો સામાન્ય દિવસ તમારી મનપસંદ યાદોમાંનો એક બની શકે છે, અને જીવનમાં સુધારણા અને શીખવા માટે હંમેશા જગ્યા હોય જ છે. તમે જોઈ જ રહ્યા છો કે વાતાવરણમાં ઘણા બદલાવ થઈ રહ્યા છે. કાળા વાદળ અને વરસાદની શક્યતાઓ વધી રહી છે. આવા વાતાવરણમાં વૃક્ષો સારી રીતે ઉગે છે અને ફૂલો પણ ખીલે છે. તેથી આપણે પ્રકૃતિને મદદ કરવા યોગ્ય પગલાં કેવી રીતે લેવા જોઈએ તે જાણવું જોઈએ, અને તે માટે વન મહોત્સવ યોજાવામાં આવે છે. ચાલો હવે આપણી એક યુવા મિત્ર યુતિકા મિસ્ત્રી પાસેથી આ વિશે વધુ જાણીએ.
1: યાદ છેલ્લે ક્યારે ઝાડની નીચે સુકૂનથી

બેઠા હતા? યાદ છે છેલ્લે ક્યારે ઝાડની ડાળખીઓ પર હિંચકો બાંધી ઝૂલ્યા હતા, છેલ્લે ક્યારે ઝાડ પર ચડી કેરીઓ ચોરી હતી, અને છેલ્લે ક્યારે ઘરના એસીને પડતું મૂકી લીમડાની શીતળ છાયા માણી હતી. આ આજકાલની દુનિયામાં વૃક્ષો યાદ આવે છે તો બસ ફોટોઝના બેકગ્રાઉન્ડ માટે, અને એટલે જ વન મહોત્સવ ઉજવાતો આવ્યો છે. 1 જુલાઈથી શરૂ થતો આ મહોત્સવ 7 જુલાઈ સુધી ચાલે છે, જે દરમિયાન દેશભરના લોકો વૃક્ષારોપણ કરે છે. પરંતુ પ્રશ્ન એ છે કે ઝાડ વાવવા પાછળનું કારણ શું? પ્રકૃતિની રોનક પાછી લાવવી કે પછી સોશિયલ મીડિયા પર લાઇક્સ વધારવા? રીલવાળી આ દુનિયામાં વૃક્ષારોપણ ફક્ત દેખાડાનું સાધન બની ગયું છે. વન મહોત્સવ હજારો વૃક્ષો વાવવા માટે નથી ઉજવાતું. આ મહોત્સવ પાછળનો હેતુ છે કોઈ એક છોડ પસંદ કરવું, તેનું નામ જાણવું, અને રોજ ભૂલ્યા વિના તેની ચોક્કસપણે કાળજી રાખવી. આ જ પ્રથાનું આવનારી પેઢી પણ પાલન કરશે તો ધરતીની સુંદરતા અનેક ગણી વધી જશે. રોજની આપણી આ જિંદગીમાં આપણે કેટલી બધી વસ્તુઓ વૃક્ષો પાસેથી લેતા હઈએ છીએ. એના બદલામાં ક્યારેક કોઈ વૃક્ષને ભેટીને તમે પ્રેમથી થેન્ક યુ કીધું છે? આપણા વિકાસ માટે આપણે હજારો વૃક્ષ કાપી દઈએ છીએ. ધારો કે એક દિવસ વૃક્ષો વિલુપ્ત થઈ ગયા તો શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મળશે? ફળ શાકનો આનંદ કઈ રીતે મળશે? ઉનાળામાં લીમડાની છાય કઈ રીતે મળશે? અને તમારા ફોટો પાડવા માટે એસ્થેટિક બેકગ્રાઉન્ડ ક્યાંથી મળશે? મોબાઈલમાં સમાઈ ગયેલી આપણી આ દુનિયામાં આપણે વૃક્ષોનું મહત્વ ભૂલવા લાગ્યા છે. વિચારો, જો વૃક્ષો પણ આપણને બિલ મોકલવા લાગ્યા તો? આમ જોવા જઈએ તો આજકાલના બાળકો મોબાઈલ ફોન પરની હજારો એપ ઓળખી જાય છે, પરંતુ તેમની આજુબાજુ રહેલા ઝાડ પાનને ઓળખી નથી શકતા. અને ઓળખની વાત આવે ત્યારે મોઢે પહેલું નામ આવે આપણી વડોદરા નગરીની શાન, અર્થાત વડનું ઝાડ. તે માત્ર એક વૃક્ષ જ નથી, તે સ્થિરતા, આશ્રય, એકતા અને મૂળ સાથે જોડાયેલા રહીને વિકાસ કરવાની જીવંત પ્રેરણા આપતું પ્રતીક છે. એટલે જ તો કહેવાય છે કે રહેવું હોય તો વડની જેમ રહો, જેટલા ઊંચા જાઓ એટલા જ ધરતી સાથે જોડાવતા જાઓ. પણ વિચારવા વાળી વાત એ છે કે શું વડલો આજે પણ આપણા વિચારો અને જીવનશૈલીમાં વસે છે, કે પછી એ માત્ર આપણા શહેરના નામમાં જ રહી ગયો છે? કદાચ આવા પ્રશ્નોનો જવાબ પુસ્તકોમાં નહીં, કુદરતની વચ્ચે મળે છે. અને કુદરતની સૌથી સુંદર ભાષા એટલે ધોધમાર વરસતો વરસાદ, ભીની માટીની સુગંધ, પાંદડા પર પડતા વરસાદના ટીપા, અને કુદરત જાણે ફરીથી લીલી ચાદર ઓઢી લે. આ પ્રસંગની વ્યાખ્યા તો હંમેશાથી આ જ ચાલતી આવી છે. કંઈ બદલાયું હોય તો એ છે વરસાદ સાથે આવતી હરિયાળી. વર્ષો પહેલા જે ધરતી વરસાદના સમયે લીલા વસ્ત્રોથી સજી ઉઠતી હતી, આજે એ જ ધરતીની લીલાશ ઝાંખી પડવા લાગી છે, જેનું એકમાત્ર કારણ છે આપણે મનુષ્યો. અને જાણતા અજાણતા તેનું નુકસાન આપણે જ ભોગવવું પડશે. પણ શું નુકસાન ફક્ત વૃક્ષો ગુમાવવા સુધી જ સીમિત છે? બિલકુલ નહીં. આપણે ગુમાવીએ છીએ સવારના પક્ષીઓનો કલરવ, ઉનાળાની બપોરની કુદરતી છાય, બાળકોનું ખુલ્લામાં પસાર થતું બાળપણ, અને તેની સાથે સૌથી અગત્યનું પ્રકૃતિની સાથેનો આપણો સંબંધ, એ સંબંધ જે સાવ નબળો થઈ રહ્યો છે. આપણે સમજવાની જરૂર છે કે આપણે કુદરતનું ધ્યાન રાખીશું તો જ સરળ જીવન જીવી શકીશું. જ્યારે જ્યારે આ સંબંધની ડોર ઢીલી થશે ત્યારે ત્યારે એનો જવાબ ક્રોધના બોલોથી લખાશે. ક્યારેક કડકડતો તાપ, ક્યારેક આંધી તૂફાન, તો ક્યારેક ભયંકર ઠંડી. અને બની શકે કે ક્રોધ ભર્યા જવાબનો સામનો તમારે નહીં પરંતુ તમારા બાળકોએ કરવો પડે. શું આપણે આવનારી પેઢીઓને દર્દભર્યું ભવિષ્ય પીસી રહ્યા છે? શું આપણે આ સંબંધને ફરી મજબૂત નથી કરી શકતા? જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે આપણે એને નામ આપીએ, તેની સંભાળ રાખીએ, એ મોટું થાય ત્યાં સુધી એની રાહ જોઈએ, તો પછી એક નાનકડા છોડ સાથે પણ આવો સંબંધ કેમ ના બાંધી શકીએ? નવી પેઢીને આપણે ખાલી મિલકતનો જ વારસો નથી આપવાનો, થોડોક શ્વાસ, થોડોક છાયો અને થોડોક પક્ષીઓનો કલરવ પણ આપવાનો છે. અને સાથે જ એક એવી ધરતી આપવાની છે જેના પર જીવન સરળ બને, ત્રાસદાયક નહીં. કારણ કે આપણે આ ધરતી આપણા પૂર્વજો પાસેથી વારસામાં નથી મેળવી, પરંતુ તેને આપણા બાળકો પાસેથી ઉધાર લીધી છે. પણ આજે તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે છોડને પાણી આપવાનું યાદ રહે કે ના રહે, મોબાઈલને ચાર્જ કરવાનું ક્યારેય ભૂલાતું નથી. અને એટલે જ મેં લખ્યું છે કે પ્રકૃતિની ચિંતા તો સૌને છે, આગળ પગલું કોઈએ ભરવું નથી. ખતરામાં છે જીવન આપણા સૌનું, અહેસાસ એ વાતનો જરા પણ નથી.
સમય

0: હજુ પણ હાથમાંથી સરક્યો નથી, આશાનો દીવો હજુ બુઝાયો નથી. ફક્ત બદલવાની છે વિચારવાની રીત, કારણ કે કુદરતે તો સાથ ક્યારેય છોડ્યો નથી. એક એકલો માણસ શું નથી કરી શકતો એ વિચારવા કરતાં હું કેટલું બધું કરી શકું છું એ વિચારીશું, ત્યારે જઈને આ ધરતીનું ભવિષ્ય ઉજળું થશે. બાકી મોટી મોટી વાતો તો બધા જ કરી શકે છે, પણ જ્યારે વૃક્ષો દેખાડા માટે નહીં પરંતુ પોતાનું જીવન સુરક્ષિત કરવા વાવશું, ત્યારે જઈને સાચા અર્થે વન મહોત્સવ ઉજવાશે. ને આપણે હંમેશા કહીએ છીએ ને કે પ્રકૃતિને બચાવો, પણ હવે કદાચ આ વાક્ય બદલવાની જરૂર છે, કારણ કે પર્યાવરણને બચાવવાની જરૂર નથી. કુદરત તો વર્ષોથી પોતાની સંભાળ રાખતી આવી છે અને આગળ પણ રાખતી રહેશે. ખરેખર બચવાની જરૂર તો આપણને છે. વૃક્ષો વગર પૃથ્વી તો રહેશે, પણ એ ધરતી પર માણસનું અસ્તિત્વ કેટલો સમય ટકી શકશે એ પ્રશ્ન આજે દરેકે પોતાને પૂછવાની જરૂર છે. અને જ્યારે આ સવાલનો જવાબ મળશે ત્યારે આપણું મનુષ્ય તરીકેનું આ જીવન સફળ ગણાશે. આ ધરતી પર પહેલો અને છેલ્લો હક કુદરતનો જ છે. આ હકીકતને ના તો નકારી શકાય, ન તો બદલી શકાય. કંઈ કરવું જ હોય તો આ સુંદર પ્રકૃતિનો આદર કરો અને તેની જોડે પ્રેમથી રહેતા શીખો. તો આજે પ્રતિજ્ઞા કરીએ કે આવતા 7 દિવસ માટે જ નહીં, પણ આખા વર્ષ માટે એક છોડ સાથે મિત્રતા કરીએ, એને નામથી ઓળખીએ, એની સંભાળ રાખીએ, અને જ્યારે વર્ષો પછી એ જ છોડ વિશાળ વૃક્ષ બની કોઈ અજાણ્યા મુસાફરને છાયો આપે, ત્યારે કદાચ આપણું યોગદાન શબ્દોથી નહીં પરંતુ એની હરિયાળીથી ઓળખાશે. આ વન મહોત્સવે માત્ર વૃક્ષો જ ન વાવીએ, સંબંધો વાવીએ, કારણ કે વૃક્ષો ઉગે છે ધરતીમાં અને હરિયાળી ઉગે છે આપણા વિચારોમાં. અંતે એટલું જ કહીશ કે આપણે વૃક્ષો નહીં, આવનારી પેઢીની યાદો વાવી રહ્યા છીએ. એટલે આજે એવો એક છોડ જરૂર વાવજો જેની છાયામાં કાલે કોઈ બાળક પોતાના બાળપણની યાદો લખી શકે.
1: જેમ આપણે જીવનનું ધ્યાન રાખીએ છીએ તેમ જ પર્યાવરણનું પણ રાખવું જોઈએ.
2: મિત્રો, જો આપણા માતા પિતા આપણા માટે આટલું બધું કરી શકતા હોય તો આપણે પણ ચોક્કસપણે આપણી આવનારી પેઢી માટે આટલું તો કરી જ શકીએ છીએ. થોડી સ્વચ્છતા અને કાળજી સાથે આપણે આપણા આસપાસના વાતાવરણને રહેવા માટે વધુ સુંદર બનાવી શકીએ છીએ. આખરે લીલાછમ વૃક્ષો અને તાજી હવા કોને ન ગમે. આજે જ તમારી જાત સાથે એવો સંકલ્પ કરો કે તમે પ્રકૃતિ માટે કંઈક સારું કરશો. તે કોઈ મોટું કામ હોવું જરૂરી નથી, તમે નાની શરૂઆત પણ કરી શકો છો. બસ શરૂઆત કરો. જો તમે આવી પહેલ કરશો તો તમારા આસપાસના લોકોને પણ એવું કરવાનું મન થશે, અને કોને ખબર, કદાચ તેઓ પણ તમારી સાથે જોડાઈ જાય. ધીમે ધીમે તમારા ઘરેથી શરૂ થયેલો આ સફર અન્ય વિસ્તારો સુધી વિસ્તરશે. તેથી આ કાર્ય એક દિવસ માટે ના રાખશો અને અત્યારથી જ શરૂઆત કરો. ઘણીવાર આપણે હંમેશા સંપૂર્ણ ક્ષણની રાહ જોતા રહીએ છીએ, અને એકવાર આ લૂપ હોલમાં ફસાઈ ગયા તો બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ સત્ય એ છે કે જીવન કોઈની રાહ નથી જોતું, તે હમણાં જ થઈ રહ્યું છે, અને તમારા જીવનની આ વાર્તા તમારા જ હાથમાં છે. આ વાર્તા તમારી નાની નાની પસંદગીઓમાં, મિત્રના ફોનમાં, એક કપ કોફીમાં અને અનેક નવા અનુભવોમાં પણ કસે છુપાયેલી છે. આજ અનપ્લાન્ડ વસ્તુઓ આપણા જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે, ક્યારેક યાદ બનીને તો ક્યારેક શીખ બનીને. આજે હું તમને એક ચેલેન્જ આપવા માગું છું. આ અઠવાડિયે એક એવું કામ કરો જે તમે એક દિવસ માટે પચાવી રહ્યા હતા, અને તમારા ધ્યેયને ભૂલશો નહીં, અને તમારા માપદંડને ક્યારેય નીચે ના લાવો. ગમે તે હોય, મોટું કે નાનું, તેનાથી કંઈ ફરક નથી પડતો. પણ હંમેશા તમારો રસ્તો શોધો, કારણ કે પહોંચવાના ઘણા રસ્તાઓ છે. જો એક સમાપ્ત થાય તો તેનો અર્થ અંત નથી. તેથી પ્રયાસ કરતા રહો. બસ રજા લેતા પહેલાં એ જ હળવા અને હકારાત્મક અંદાજમાં ફિલ્મ 3 ઇડિયટ્સનું આ ગીત સાંભળીએ, જેના ગાયક છે સોનુ નિગમ, સ્વાનંદ કિરકિરે અને

આજના કાર્યક્રમમાં સાથ આપવા માટે આભાર. ફરી મળીશું એક નવા વિચાર સાથે. હું પ્રકૃતિ પરમાર હવે તમારી રજા લઉં. આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી.

0: नियुक्त किए गए थे। सर्वोच्च न्यायालय ने केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड CBSE की 27 मार्च की मूल्यांकन योजना को चुनौती देने वाली याचिका पर सुनवाई करने की सहमति दे दी है। यह योजना खाड़ी देशों के उन नियमित विद्यार्थियों के लिए थी जिनकी 12वीं की बोर्ड परीक्षा ईरान अमेरिका संघर्ष के कारण रद्द हो गई थी। न्यायालय ने केंद्र सरकार और CBSE से जवाब मांगा है। दिल्ली के रोहिणी सेक्टर 16 में आज शाम एक इमारत ढह गई। दिल्ली अग्निशमन सेवा के अनुसार मलबे में 4 से 5 लोगों के फंसे होने की आशंका है। राष्ट्रीय आपदा मोचन बल की 2 टीमें भी राहत और बचाव कार्य में लगी हुई हैं। तेलंगाना 8वें खेलो इंडिया यूथ गेम्स की मेजबानी करेगा और खेल मंत्री मनसुख मांडविया ने कहा कि यह पहल प्रधानमंत्री नरेंद्र मोदी के देशभर में जमीनी स्तर पर खिलाड़ियों को मंच प्रदान करने के दृष्टिकोण से प्रेरित है। और इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: मीडियम वेव 370.3 मीटर सेलेक 810 किलो हर्ट्ज पर आकाशवाणी नुआ राजकोट केंद्र छे। आज यह गुम थे व्यक्ति अंगे की जाहरात। बागवदर पुलिस स्टेशन पोरबंदर जिला माहिती अनुसार सीमाबेन भीखुभाई गोविंदभाई वणवी रहे कादीप्लॉट बाईपास पाणीना टाका पास आदित्याणा गाम तालुको राणावाव जिल्लो पोरबंदर जेओनी उमर वर्ष आश्रे 19 वर्ष और 6 मास छे। तो मध्यम बांधो गोल चेहरो अने वाने उजड़ा छे अने ऊंचाई 5 फूट छे। તેમની આંખો કાળી અને વાળ કાળા છે। જેઓ જ્યારે ઘરેથી ગુમ થયા ત્યારે લાલ કલરનું ટોપ તથા મરૂન ચુંદડી તથા લેગિંગ્સ ક્રીમ કલરની પહેરેલી છે। તેઓ ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર છે। તેઓ તારીખ 19/6/2026 સવારે 11 વાગ્યાના અરસામાં ઘરેથી નાસ્તો લેવા જવાનું કહી અને ક્યાંક જતા રહ્યા છે। જો કોઈના વ્યક્તિની જાણ થાય તો બગોદર પોલીસ સ્ટેશન પોરબંદર જિલ્લામાં જાણ કરવા નમ્ર વિનંતી છે। ત્યારબાદ ભારતીબેન લીલાભાઈ રાજાભાઈ કારાવદરા રહે ભેટકી ગામ વાડી વિસ્તાર તાલુકો અને જિલ્લો પોરબંદર। તેઓ આશરે 33 વર્ષના છે અને મધ્યમ બાંધો ગોળ ચહેરો અને વાને ઘઉંવાળા છે। તેમની ઊંચાઈ 5.5 ફૂટ છે અને વજન 50 કિલો છે। તેમની આંખો કાળી અને વાળ પણ કાળા છે। તેમના જમણા હાથમાં ત્રાજવ્યથી જય આવડમાં ત્રોફાવેલ છે। તેણે શરીરે લીલા કલરની સાડી પહેરેલ છે। તેઓ ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર છે। તેઓ તારીખ 23/6/2026 રાત્રે 12:30 વાગ્યાના આસપાસ ઘરેથી કોઈને કીધા વગરના નીકળી ગયેલ છે। જો કોઈને આ બેનની જાણકારી મળે તો બગવદર પોલીસ સ્ટેશન પોરબંદર જિલ્લામાં જાણ કરવા વિનંતી છે। ત્યારબાદ ધ્રુવીબેન હિતેશભાઈ શિવશંકરભાઈ થાનકી જેઓ ગ્રીન પાર્ક પરિશ્રમ સોસાયટી પાછળ પોરબંદરમાં રહે છે। તેઓની ઉંમર આશરે 20 વર્ષ છે। તેઓનો પાતળો બાંધો ગોળ ચહેરો અને વાને ઉજળા છે। તેમની ઊંચાઈ 5 ફૂટ છે અને આંખો કાળી અને વાળ પણ કાળા છે। ઘરેથી નીકળ્યા ત્યારે તેમણે પંજાબી લીલા કલરનો ડ્રેસ પહેરેલ છે અને ગુજરાતી ભાષાના જાણકાર છે। તેઓ 19/6/2026 સાંજે 7:30 વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયેલ છે। જો કોઈના વ્યક્તિની જાણકારી મળે તો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પોરબંદર જિલ્લામાં જાણ કરવા નમ્ર વિનંતી છે।

0: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
0: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
0: આકાશવાણી રાજકોટ નો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: થોડી વારમાં પ્રાદેશિક સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યના તમામ માછીમારોને યાંત્રિક હોડીના ડીઝલ પર પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ આપવા રાજ્ય સરકારનો નિર્ણય. વર્ષ 2023 સુધીમાં રાજ્ય પોલીસમાં 50,000 ભરતી કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે 59 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરની ટીમનો સેમીફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. રાજ્યના તમામ માછીમારોને યાંત્રિક હોડીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલ પર પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીના મૂલ્ય વર્ધિત કર વેટ રાહત અપાશે. આ સાથે હોડીની 20 મીટરની મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી રાજ્યની 18,000થી વધુ યાંત્રિક હોડીને લાભ થશે. તેમણે વેટ રાહત મેળવવા હોડીની રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અને માછીમારોના પરવાના મેળવવાના બાકી હોય તો તે પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે.
1: 20 મીટર લંબાઈ ધરાવતી જે બોટો છે, એટલે કે 20 થી નીચે, એમને જ્યાં ડીઝલ સબસિડીનો લાભ મળતો હતો. હવે પછી આ નિર્ણય થઈ હતી 20 મીટરથી વધારે લંબાઈ ધરાવતી બોટોને પણ રાજ્યભરમાં બોટ ધારકોને, ફિશરમેનોને એમનો લાભ મળવાનો છે. ફિશિંગ બોટની નોંધણી એ રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર થયેલી હોવી જોઈએ અને બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ પણ હોવું જોઈએ. મારી વિનંતી છે કે હજી પણ જે લોકો પાસે નથી એ લોકો આ પ્રકારની નોંધણી કરાવીથી એમને પણ એનો લાભ રાજ્યની સરકાર આપવા માંગે છે.
0: આ ઉપરાંત મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારના રાહત અને બચાવ કાર્યની વિગત રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડની મુલાકાત લઈ વરસાદની સ્થિતિનો તાગ મેળવશે. આ ઉપરાંત શ્રી પટેલે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહન માટેના ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવવા મુખ્ય સચિવને સૂચના આપી હોવાનું શ્રી વાઘાણીએ ઉમેર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ષ 2023 સુધીમાં પોલીસ વિભાગમાં 50,000 ભરતી કરવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં 449 નવનિયુક્ત બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના નિમણૂકપત્ર એનાયત સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ કહ્યું, ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે તમામ જિલ્લા પોલીસ વડામથકના મેદાન ખુલ્લા મુકાયા છે, જ્યાં ઉમેદવારો શારીરિક કસોટીની તૈયારી કરી શકશે.
2: છેલ્લા 5 વર્ષમાં 15,653 મહિલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. 2008થી હમણાં સુધી 1,00,000 જેટલા યુવાનોને પોલીસ વિભાગમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ પર ભરતી ઓલરેડી ચાલુ છે. 2033 સુધી બીજા 50,000થી વધારે યુવાનો ગુજરાત પોલીસમાં ભરતી કરવાનું પ્લાનિંગ આપણે આગળ વધારી રહ્યા છે.
0: પોરબંદરમાં ભારતીય નૌકાદળનું ડ્રોન તૂટી પડ્યું હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ ધરમપુર ગામ નજીક નેસ વિસ્તારમાં ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી અને નિયંત્રણ ગુમાવતા અનમેન્ડ એરિયલ વ્હીકલ જમીન પર પટકાયું હતું. સુરક્ષા સંસ્થાઓએ સમગ્ર

0: વિસ્તારને કોર્ડન કરી જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ નૌકાદળના અધિકારીઓ, પોલીસ અને અગ્નિશમન દળની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાસકાંઠામાં ડીસાના ડાવસ ગામમાં રાજ્યના પ્રથમ મહાવન કવચ પરિયોજનાનો પ્રારંભ કરાયો. બનાસ નદીના કિનારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પરિયોજનાનો શુભારંભ કરાવતા કહ્યું, પહેલા તબક્કામાં મિયાવાકી પદ્ધતિથી 25 પ્રજાતિના 10,000 છોડ સાથે કુલ 2 લાખથી વધુ છોડનું વાવેતર કરાશે. તેમણે મહાવન કવચ પર્યાવરણ સંરક્ષણ, જૈવ વિવિધતા સંશોધન અને ઇકો ટુરિઝમ માટે મહત્વનું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. પોરબંદરના સુપ્રસિદ્ધ માધવરાયજી મંદિરના બીજા તબક્કાના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાયો. તે અંતર્ગત મંદિરમાં દરિયા કિનારો સીધો જ જોઈ શકાય તેવી જગ્યા, ભોજન કરી શકાય અને વાહન પાર્ક કરી શકાય તેવી જગ્યા સહિતની સુવિધા કરાશે. આ ઉપરાંત માર્ગ પહોળા અને મંદિર સુધી એપ્રોચ રોડ એટલે કે મુખ્ય માર્ગને જોડતો માર્ગ તૈયાર કરાશે. રાજ્ય સરકાર દ્વારા અંદાજે 43,72,00,000 રૂપિયાના ખર્ચે આગામી 2 વર્ષમાં આ કાર્ય પૂર્ણ કરાશે. ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂકમિણીજીના લગ્ન થયા હતા તેવું માધવપુરનું શ્રીકૃષ્ણ રૂકમણી યાત્રાધામ હવે વૈશ્વિક ફલક પર જગમતું થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભાવનગર રેલવે મંડળ દ્વારા વેરાવળથી હરિદ્વાર 1 મહિનાની સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવામાં આવી. વેરાવળથી દર મંગળવારે બપોરે 4:05 આ ટ્રેન ઉપડશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરીને રાજ્યમાં ભારે વરસાદ, પાણી ભરાવાની પરિસ્થિતિ, રાહત અને બચાવ કામગીરી તથા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી. શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકાર રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને સરકાર સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ રાહત અને સહાય પૂરી પાડવાની પણ શ્રી શાહે ખાતરી આપી. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સાંજે 6 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે વલસાડમાં તંત્ર સતર્ક થયું. વલસાડ જિલ્લામાં મધુબન બંધના 10 પૈકી 8 દરવાજા 4 મીટર સુધી ખોલીને 50,679 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. ડાંગમાં અનરાધાર વરસાદને લીધે સાપુતારા માર્ગ પર ભેખડ ધસી પડતા તંત્ર દ્વારા કાટમાળ હટાવાયો. તેમજ પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી તો જિલ્લાના 29 જેટલા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તાપીમાં પણ નદીઓમાં પાણીની સારી આવક થતાં વાલોડની વાલ્મીકી નદી 2 કાંઠે વહી રહી છે. જ્યારે વાલોડ ગામમાંથી સમરચારી ફળિયાને જોડતા કોઝવે પર પાણી ભરાતા લોકોને 2 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. ભાવનગરના મહુવામાં પણ સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. દરમિયાન સુરતમાં 18 કલાકથી પણ વધુ સમય પછી પણ હજી પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે. સરથાણા શ્યામધામથી ગઢપુર માર્ગ પર કમર સુધીના પાણી ભરાયા છે. બચાવ કાર્ય કરવા આવેલી અગ્નિશમન દળની ગાડી પણ આ વરસાદી પાણીમાં ફસાઈ ગયાના અહેવાલ છે. પંચમહાલમાં પાવાગઢ ડુંગર પર માંચીથી રેવા પથના પગથિયા માર્ગે મહાકાળી માતાજીના મંદિર તરફ રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પદયાત્રીઓની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. વરસાદના કારણે ભેખડ ધસી જવાની સંભાવનાને પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે પટેલ દ્વારા આગામી 6 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. એશિયાના સૌથી મોટા સુરતના કાપડ બજારના ભોયરામાં વરસાદી પાણી ભરાતા મોટા પાયે નુકસાન થયાના અહેવાલ છે. વેપારીઓએ સવારથી દુકાનોમાં રહેલા પાણી અને કાદવને બહાર કાઢીને સાડીને સુકાવવા મૂકી છે. આ અંગે સુરતમાં કાપડ ઉદ્યોગ અને વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા મુખ્ય મંડળ ફોસ્ટાના મહામંત્રી દિનેશ કટારિયાએ વધુ માહિતી આપી.
1: ऐसी बरसात होने की वजह से किसी को मौका मिला नहीं कि वो अपनी खुद की माल जब्ती कर सके। ऐसे में अंडरग्राउंड बेसमेंट जो होते हैं मार्केट

0: बेसमेंटों में, उन बेसमेंटों में बड़े पैमाने पे पानी आया है। इवन खाड़ी ने भी, वो भी पानी ने बैक मारा है, तो वो भी गंदा पानी भी मार्केटों के अंदर घुसा है, उससे लाखों नहीं करोड़ों का नुकसान हुआ है।
1: રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે.
2: अगले दो दिन तक गुजरात राज्य है उसमें कई स्थानों पर से लेकर अधिकांश स्थानों पर गुजरात क्षेत्र में, खासकर दक्षिण गुजरात क्षेत्र में बारिश की संभावना है। सौराष्ट्र में भी कुछ एक स्थानों पर बारिश की संभावना है, तो क्योंकि ये वेलमार्ट लो अभी मध्य प्रदेश पे है, इनके प्रभाव से यहाँ पे इक्का दुक्का स्थानों पर भारी बारिश हो सकती है, और जो बहुत भारी बारिश है वो साउथ गुजरात तक सीमित है।
1: મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરની ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં છેલ્લા દિવસે આજે પહેલી મેચમાં રાજકોટે મોરબી અને સુરતે કચ્છને પરાજય આપ્યો.

0: આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે.
1: अगले दो दिन तक गुजरात राज्य है उसमें कई स्थानों पर से लेकर अधिकांश स्थानों पर गुजरात क्षेत्र में खासकर दक्षिण गुजरात क्षेत्र में बारिश की संभावना है. सौराष्ट्र में भी कुछ एक स्थानों पर बारिश की संभावना है तो क्योंकि ये वेलमार्ट लो अभी मध्य प्रदेश पे है इनके प्रभाव से यहाँ पे इक्का दुक्का स्थानों पर भारी बारिश हो सकती है और जो बहुत भारी बारिश है वो साउथ गुजरात तक सीमित है.
0: મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરની ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં છેલ્લા દિવસે આજે પહેલી મેચમાં રાજકોટે મોરબી અને સુરતે કચ્છને પરાજય આપ્યો. આજની છેલ્લી મેચમાં જામનગરની ટીમે સંજના મેનિયા અને જાંબુચા ડાયાના બે બે ગોલ તથા ઉર્મિલા ધોરિયાના એક ગોલની મદદથી અમદાવાદની ટીમને 5-0 હરાવી અપસેટ સર્જ્યો હતો. હવે આવતીકાલે રાજકોટ અને સુરત વચ્ચે પહેલી તથા જામનગર અને વડોદરા વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાશે, જ્યારે 10 તારીખે ફાઇનલ મેચ રમાશે. અમદાવાદમાં કાલુપુરની ગોસ્વામી હવેલીના 16મી પેઢીના આચાર્ય અને હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય રણછોડ લાલજી ગોસ્વામીની ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર 2025 માટે પસંદગી થઈ છે. સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2024-25 માટે તેમને આ પુરસ્કારથી સન્માનિત કરાશે. આ સાથે જ 550 વર્ષ જૂની હવેલી સંગીત પરંપરાને રાષ્ટ્રીય સન્માન મળ્યું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના તમામ માછીમારોને યાંત્રિક હોડીના ડીઝલ પર પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ રાહત આપવા રાજ્ય સરકારનો નિર્ણય. વર્ષ 2033 સુધીમાં રાજ્ય પોલીસમાં 50,000 ભરતી કરાશે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે 59 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરની ટીમનો સેમીફાઇનલમાં પ્રવેશ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ ગામનો ચોરો પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો આ કાર્યક્રમ.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમે જાણો છો કે તમારા ખેતરની માટી તમને હીરા જેવો ફાયદો કરાવી શકે છે? હા મિત્રો, જ્યારે વાત આવે છે આદુ અને હળદરના પાકની, ત્યારે તે ફક્ત મસાલો નથી પણ ખેડૂતો માટે સોનું છે. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે આદુ અને હળદરની ખેતીમાં કઈ નવી ટેકનોલોજી વાપરી શકાય, કેવી રીતે લાંબા ગાળા સુધી સંગ્રહ કરી શકાય અને સીધું બજારમાં કેવી રીતના તેને પહોંચાડી શકાય, આવા અનેક પ્રશ્નો છે. તેમજ મિત્રો, કઈ જમીન તેના માટે માફક આવતી હોય છે, કઈ જાતો પસંદ કરવી જોઈએ, આ ઉપરાંત મિત્રો માવજત કેવી રીતના રાખવી જોઈએ, આવા તમામ પ્રશ્નોના જવાબ આપશે આજે આપણા ગામના ચોતરે ઉપસ્થિત આ વિષયના નિષ્ણાંત, અને તેમની સાથે મુલાકાત લીધી છે પ્રવીણ કાકાએ. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકાએ લીધેલ આદુ અને હળદરની ખેતી વિશેની આ વિસ્તૃત માહિતીનો આ ઇન્ટરવ્યુ.
2: નમસ્કાર શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રો, કુદરતે આપણને ઘણા બધા એવા મસાલા પાક આપ્યા છે કે જે આપણને આરોગ્ય માટે અને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ લાભકારી છે. એવા જ જે મસાલા તરીકે ઓળખાય છે આદુ તથા હળદર, તેના વિશે આજે આપણે વાત કરીશું. મિત્રો, આદુ અને હળદર એ દરેક ગૃહિણીના રસોડામાં ઉપલબ્ધ હોય છે અને એનું આરોગ્યની દ્રષ્ટિએ અને આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે. તો મિત્રો, આજે આપણે એની ખેતી પદ્ધતિ અને એની માવજત વિશે વાત કરીશું અને મિત્રો, આજના ગામના ચોરો કાર્યક્રમ

0: માં આ વિષય ઉપર વાત કરવા માટે ઉપસ્થિત છે શ્રી ભાવિન કુમાર પરમાર, કે જેઓ બાગાયત અધિકારી તરીકે દાહોદ ખાતે સેવાઓ આપે છે. પ્રથમ અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આકાશવાણી પરિવાર અને ખેડૂતો વતી આપનું સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: પ્રથમ તો આપણે એ જાણીશું કે આદુ તથા અડધરનું મસાલા તરીકે ખૂબ જ મહત્ત્વ છે, તો એનું આયુર્વેદ દ્રષ્ટિ અને મસાલા તરીકે એનું મહત્ત્વ અને આયુર્વેદ દ્રષ્ટિના મહત્ત્વ વિશે માહિતી અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને આપશો.
1: આદુ અને હળદર સ્વાભાવિક રીતે આપણે જાણીએ જ છીએ કે બાગાયતી પાકોમાં ફળ ફૂલ અને શાકભાજી અને ચોથો પ્રકાર છે મસાલા પાક. એની અંદર મસાલા પાક તરીકે આદુ હળદર બંને રીતે ઉપયોગમાં લેવાય છે, લીલા શાકભાજી તરીકે તથા તેનો પાવડર સૂકવીને એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. દુનિયાભરમાં આદુ અને હળદરનો સૌથી મોખરે વિસ્તાર મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં જ છે. એમાં મહારાષ્ટ્રનું સાંગલી હળદર એ બહુ જ પ્રખ્યાત હળદર છે, એનું પીઠ ગણાય છે. અને ગુજરાતમાં મુખ્યત્વે વલસાડ, સુરત, ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર જિલ્લામાં એનું મુખ્યત્વે વાવેતર થાય છે. હવે આપણે મિત્રો સમજીએ કે આદુ હળદરનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ છે. પ્રથમ તો હંમેશા આદુ હળદરને આપણે પાવડર તરીકે વાપરીએ છીએ. તો પહેલાં તો જે લીલી હળદર હોય છે એને આપણે શાકભાજીમાં સલાડ તરીકે વાપરીએ છીએ, આદુને આપણે ચામાં વાપરીએ છીએ. એ જ રીતે શાકભાજીમાં અથવા તો આપણે આપણા ઘરે રસોઈ બનાવીએ એની અંદર દરેક જગ્યાએ આપણે આદુ અને હળદરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું, એનું જ્યારે પાવડર બનાવીએ તો એની અંદરથી પાવડરમાંથી હળદરમાંથી કર્ક્યુમિન નામનો એક રંજક પદાર્થ મળે છે. એ રંજક પદાર્થનો આપણે જે કાપડ જે રંગના વણાટ ઉદ્યોગની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે હળદરમાંથી મળી આવતું ટર્મેલિન નામનું બાષ્પ, કે જે બાષ્પ સ્વરૂપે હોય છે, એનો ઉપયોગ એનું તેલ બને છે. એ તેલનો ઉપયોગ આપણે કીટક જીવાણુ તથા ફૂગનાશક દવા બનાવવા માટે થાય છે. ખાસ કરીને આદુ અને હળદરમાંથી જિંજેબરિન નામનો જે પદાર્થ મેળવાય છે તેને પીપરમિન્ટ અને અન્ય પીણા ઉદ્યોગની અંદર એક સુગંધ ઉમેરવા માટે એડિટિવ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય હળદરમાંથી કંકુ, વેનિશિંગ ક્રીમ, પીઠી વગેરે જેવા સુગંધિત દ્રવ્યો આપણે લોકપ્રિય છે.
0: શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રો, આપણા એક્સપર્ટ પાસેથી આપણે જાણ્યું કે હળદર અને આદુનું આયુર્વેદિક મહત્ત્વ અને એનો વાવેતર વિસ્તાર. તો જો આપણા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો જો આદુ હળદરની ખેતી કરવી હોય તો એના માટે કેવા પ્રકારની આબોહવા માફક આવે છે અને એનો વાવણીનો સમય, કઈ સિઝનમાં આદુ હળદરની ખેતી થાય એ વિશે એમની પાસેથી આપણે માહિતી જાણીએ.
1: આદુ હળદરનો ખાસ કરીને વાવેતર સમય છે કે આપણે મે અને જૂન માસની અંદર એનું વાવેતર કરવામાં આવે છે. એના માટે આબોહવાની વાત કરીએ તો ગરમ અને ભેજવાળી તેમજ કાપણી સમયે સૂકા વાતાવરણવાળી આબોહવા આદુ હળદરને વધુ માફક આવે છે, અને મધ્યમ પ્રમાણમાં વરસાદ હોય તો એ વધુ અનુકૂળ રહે છે આદુ હળદર માટે. હવે આદુ હળદરની જે જમીન છે એ જમીનની અંદર સારા નીતરવાળી, પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વો હોય તથા ગોરાળું, મધ્યમ કાળી અથવા કાપવાળી જમીન એ વધુ અનુકૂળ આવે છે એની અંદર.
0: હવે કોઈ બી ખેતી પાક લેવો હોય તો એમાં જમીન મહત્વનો ભાગ ભજવતી હોય છે, અને કયા પાકને કયા પ્રકારની જમીન અનુકૂળ આવે અને એ પ્રમાણે આપણા ખેડૂત મિત્રો ખેતી કરતા હોય છે, તો આ આદુ હળદર માટે કયા પ્રકારની જમીન માફક આવતી હોય છે?
1: ખાસ કરીને સારા નીતારવાળી જે જમીન હોય કે જેની અંદર સેન્દ્રિય તત્વો વધુ હોય, જે એને પોષક તત્વો વધારે ધરાવતી જે જમીન હોય એ બહુ સારું હોય છે. એનામાં એનું જે ગાંઠ છે એ ગાંઠનું પ્રમાણ નોર્મલ કરતાં વધુ રહે છે, તો એવી ગોરાળું, મધ્યમ કાળી કે ભાંઠની કામવાળી જમીન વધુ અનુકૂળ આવે છે આદુ હળદરના પાક માટે.
0: આદુ હળદરના પાક માટેની આ જમીનની તૈયારી કેવી રીતે કરી શકાય આદુ હળદરની ખેતી માટે?
1: જો આદુ હળદરની ખેતી માટે સૌ પ્રથમ તો આપણે જે એની ગાંઠો હોય એનો સારો વિકાસ થાય એના માટે મિનિમમ હળથી 2 થી 3 વાર ખેડ કરી કરવ વડે અને સમાર વડે ઢેફા ભાગી રવાદાર બનાવવી જોઈએ. ત્યારબાદ જમીનનું જે પોત હોય એ સુધારવા નદી કે તળાવની કાંપ નાખવો. જો તમારી આસપાસ નદી અથવા તળાવ હોય એની કાંપની જમીન તમે 2-3 ટોલા લેતા હો આજુબાજુમાંથી, અને જો એ સરખા ભાગે તમે તમારા ખેતરમાં પાથરી દો તો એ વધુ સારું રહે છે આદુ હળદરના પાક માટે.
0: કોઈ બી પાક માટે ખાતર મહત્વનો ભાગ ભજવતો હોય છે, તો આ આદુ હળદરની ખેતી માટે ખાતરનું વ્યવસ્થાપન વિશે પણ વાત કરશો.
1: આદુ હળદર છે એને ખાતરની જરૂરિયાત હોય છે. એમાં ખાસ કરીને વાવણી પહેલાં આપણે ઉનાળાની અંદર 20-25 ટન છાણિયું ખાતર અથવા તો 5-6 ટન વર્મી કમ્પોસ્ટ અથવા તો 2-3 ટન દિવેલની ખોળ રોપતી વખતે આપવી જોઈએ. ત્યારબાદ 20-30 કિલો નાઇટ્રોજન આપવું જોઈએ રોપ્યા

0: બાદ અને પછી સમયાંતરે પોટાશ અને ફોસ્ફેટની જરૂર હોય છે. પણ અત્યારના સમયમાં અત્યારે રાજ્યપાલશ્રીનું પ્રાકૃતિક કૃષિ અભિયાન ચાલી રહ્યું છે, તો એનપીકે કરતાં આપણે છાણિયા ખાતરનો ઉપયોગ કરીએ એ વધુ સારું રહે હિતાવહ પ્રાકૃતિક ખેતી માટે.
1: હવે ખેડૂત મિત્રોને જો વધારે ઉત્પાદન લેવું હોય તો આદુ હળદરમાં કઈ એવી સારી વિકસિત વૈજ્ઞાનિક રીતે ડેવલપ કરેલી જાતો છે કે જે આપણા ખેડૂત મિત્રો વાવે ને એમાંથી સારું એવું ઉત્પાદન મેળવી શકે?
0: ખાસ કરીને હળદરની અંદર મુખ્ય બે જાતો હોય છે, એક તો સેલમ જાત જે આપણે બહુ જ વખણાય છે, સારામાં સારી સુગંધ અને સ્વાદ એ જાતમાં હોય છે. એના સિવાય બીજી એક સુગંધમ જાત આવે છે, એના વિશે અન્ય જાતોમાં પ્રભા, પ્રતિભા, કૃષ્ણા, રાજેન્દ્ર, સ્વર્ણા, ગુજરાત હળદર, નવસારી હળદર એ આપણે હળદરની જાતો છે. હવે આદુની વાત કરીએ તો આદુમાં મુખ્યત્વે બે જાતો ખાસ એમાં વખણાય છે, સુપ્રભા અને સુરુચિ, અને ત્રીજી એક જાત છે સુરાવી. એના સિવાય જે લોકલ દાહોદ જિલ્લાની અંદર અમુક લોકલ જાતો હોય છે કે જેવી કે મારણ, નાડિયા, કુંડલી, બોરિયાવી એ પણ ભલામણ કરવામાં આવે છે.
1: અમુક આદામાં આપણે જોયું હશે કે અમુક આદાઓ આપણે જ્યારે કાપીએ કે અથવા એને પીસીએ ત્યારે એમાં રેસા આવતા હોય છે અને અમુકમાં રસ વધારે નીકળતો હોય છે, તો એમાં કયું આદું શ્રેષ્ઠ ગણાય?
0: જે રેસા આવે અને જે રસ રસ વધારે નીકળે એ આદુ શ્રેષ્ઠ ગણાય મારી દ્રષ્ટિએ. કારણ કે એની અંદર જે આપણે કુર્ક્યુમિન અને જે રંજક દ્રવ્યની વાત કરીએ આદુ હળદરની, જિંજીબરીન, એનું પ્રમાણ એ રેસાવાળામાં અને જે રસદાર આદુ એમાં વધુ વધુ હોય છે.
1: હવે હળદરની વાત કરીએ તો હળદરમાં બી ઘણીવાર આંબા હળદરનું નામ સાંભળતા હોઈએ છીએ, તો આંબા હળદર એ કયા પ્રકારની હળદર એના વિશે પણ વાત
0: હા,
1: કરશો?
0: આંબા હળદર પણ એક હળદરનો એક પ્રકાર જ છે, એની એક જાત જ આવે છે, હળદરથી અલગ નથી હોતી. પણ એનું શું છે કે આયુર્વેદમાં વિશેષ મહત્વ કહેવામાં આવે છે. આંબા હળદરથી આપણા જે શરીરમાં જે કફ હોય, કફની પ્રવૃત્તિ હોય એ જો આપણે સમયસર ખાઈએ કાચી કાચી સલાડ તરીકે, તો એ આપણા શરીર માટે અતિ ઉત્તમ રહે. એમાંથી આપણા શરીરમાં જે ગળામાં કોઈ તકલીફ થઈ હોય અથવા શરદી ખાંસી અથવા કફની તકલીફ હોય તો એ ઝડપથી એ મટવામાં સારી રહે છે આંબા હળદર.
1: એટલે કે કાચી હોય ત્યારે એ લગભગ સફેદ કલર હોય છે એનો આંબા હળદરનો, અને એને આપણે શિયાળામાં ઘણીવાર સલાડ તરીકે પણ ઉપયોગ કરતા હોય છે. તો સાહેબ, આદુ હળદરની જો આપણા ખેડૂત મિત્રો ખેતી કરવા માંગે તો એના માટેનું બિયારણ અથવા એના રોપા કઈ રીતની ખેતીમાં એનો ઉપયોગ કરી શકાય?
0: આદુ હળદરમાં જે રોપણી કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ, આપણે સમજીએ કે ગોરાળું પ્રકારની જમીન હોય તો એની અંદર આપણે સપાટ ક્યારા બનાવવા પડે, અને જો કાંપવાળી અથવા કાળી જમીન હોય કે એની અંદર આપણે ગાદી ક્યારા બનાવવા પડે. એનું કારણ છે કે ગોરાળું જમીનમાં જે પાણી હોય છે એ પાણી વધુ ભરાતું નથી, પણ જે કાંપવાળી અને કાળી જમીન હોય એની અંદર પાણી વધુ ભરાય છે. એટલે ગોરાળું જમીનમાં આપણે જે સપાટ ક્યારા કરીએ તો વાંધો આવતો નથી, જો આપણે કાળી જમીનની અંદર ગાદી ક્યારા ના કરીને સપાટ ક્યારા કરીએ તો પાણીનો પ્રશ્ન છે અને પાછળથી જે ગાંઠનો સડો હોય છે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે ગોરાળું પ્રકારની જમીન હોય તો સપાટ કેરાનો ઉપયોગ કરવાનો, અને જો કાળી જમીન હોય તો આપણે ગાદી કેરાનો નીકપાળા પદ્ધતિ એની આપણે રોપણી કરવામાં આવે છે. હવે એનું આપણે અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે 30 સેન્ટીમીટરનું અંતર રાખવું અને બે છોડ વચ્ચે 15 સેન્ટીમીટરનું અંતર રાખવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સોનાવાડી, સાલેજ, ખખવાડા, ધમછાડા વગેરે વિસ્તારમાં આંબા, ચીપકું, કેળ જેવા ફળ પાકોની અંદર મિશ્ર પાક તરીકે આદુ અને હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. સુરણના વાવેતર સાથે પણ એનું વાવેતર મિશ્ર પાક તરીકે લેવામાં આવે છે. અને આપણે હવે બિયારણની વાત કરીએ તો આદુ હળદરનું ખાસ બિયારણ છે તો હળદરમાં આપણે 2800થી 3000 કિલોગ્રામ જેટલી ગાંઠની જરૂર પડે છે સારી એવી તંદુરસ્ત, અને આદુની અંદર 1000 કિલોથી 1200 કિલોગ્રામ જેટલી ગાંઠોની જરૂર પડે છે. હવે આ ગાંઠોને વાવતા પહેલાં એઝોટોબેક્ટર તેમજ ફોસ્ફેટ કલ્ચરની માવજત આપવી પડે છે. એનું કારણ છે જો આપણે ડાયરેક્ટ વાવેતર કરી દઈએ ગાંઠનું તો ભવિષ્યમાં ગાંઠનો સડો અથવા અન્ય રોગ જીવાત ફૂગનો ભય રહે છે, એટલે આપણે એઝોટોબેક્ટર તેમજ ફોસ્ફેટ કલ્ચરની માવજત આપી અને આપણે ગાંઠનું વાવણી કરીએ. સાથે સાથે એનું વાવેતર થઈ ગયા બાદ એની સાથે ગુવાર, એરંડા કે શણ વવાય છે જેથી છાયો મળી રહે, અથવા તો આંબા, ચીકુ, કેળ જેવા પાક પણ તમે મિશ્ર પાક તરીકે કરો તો એને છાયો પૂરતો મળી રહે.
1: હવે જે ખેડૂત મિત્રો આદુ હળદરની ખેતી કરતા હોય એમને તો આ ગાંઠો કે રોપ ક્યાંથી લાવા એમને ખબર હશે, પણ દાખલા તરીકે આ કાર્યક્રમ સાંભળ્યા પછી કોઈને એવું થાય કે મારે આદુ હળદરની ખેતી કરવી છે તો એના વિશેનું આજે

0: બિયારણ છે અથવા ગાંઠો કહીએ તો એ ખેડૂત મિત્રો ક્યાંથી મેળવી શકે?
1: મુખ્યત્વે આપણે જે ચાર કૃષિ યુનિવર્સિટી છે, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાંતેવાડા કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, એમાં ખાસ કરીને જે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આનું બિયારણ ઉપલબ્ધ હોય છે, સાથે સાથે ત્યાંના જે લોકલ એપીઓ હોય, ઘણા નવસારી બાજુ ઘણા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન કંપનીઓ છે, એ શું કરે છે કે જે ખેડૂતો હોય એમના પાસેથી ફેબ્રુઆરી માસમાં જે ઉત્પાદન થયું હોય એ ઉત્પાદનમાંથી અમુક જે માતૃત્વવાળી જે સારું કન્ટેન્ટ ધરાવતી જે અંગુલી ગાંઠો હોય એ રાખતા હોય છે બિયારણ તરીકે એનો ઉપયોગ, તો ત્યાંથી પણ તમને મળી રહે. ઘણા નવસારી બાજુ નર્સરી પણ હોય છે એની, તો એ નર્સરીમાં પણ આપણે બિયારણ મળી રહે છે. સાથે સાથે અમારા દાહોદ જિલ્લામાં ખેડૂતો ખાસ કરીને શું કરે છે કે જે ફેબ્રુઆરી માસમાં જ્યારે એનું કાઢવાનો સમય હોય એ વખતે સારી સારી એવી અંગુલી ગાંઠો પોતાના પાસે જ રાખે છે અને એનું નેક્સ્ટ વર્ષે બિયારણ તરીકે ઉપયોગ કરતા. તો દાહોદ જિલ્લામાં અથવા તો નજીકના પંચમહાલ અથવા મહીસાગર જિલ્લામાં પણ ખેડૂત પાસેથી પણ તમને બિયારણ મળી શકે છે આનું.
0: હવે આદુ હળદરમાં ખેડૂત મિત્રોએ પાણીની પિયતની વાત કરીએ તો ક્યારે ક્યારે પિયત આપવું જોઈએ?
1: હવે ખાસ કરીને શિયાળાની સિઝન હોય, ઉનાળાની અંદર મે જૂનમાં એનું વાવેતર થાય છે, જૂન માસથી માંડીને ઓગસ્ટ માસ સુધી તો ખાસ વરસાદ આવતો જતો હોય છે એટલે ખાસ જરૂર રહેતી નથી, પણ શિયાળાની ઋતુ શરૂ થાય જ્યારે વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પૂરો થાય ત્યારે 8 થી 10 દિવસના અંતરે એને પૂરતા પ્રમાણમાં પિયત આપવું જોઈએ, અને જો ગોરાળું જમીન હોય તો મિનિમમ 25 થી 30 પિયત અને કાળી જમીન હોય તો 20 થી 25 પિયતની આવશ્યકતા રહે છે, ત્યારબાદ આ પાકને પાણીની જરૂરિયાત રહેતી નથી.
0: હવે આદુ હળદરમાં નિંદામણ વ્યવસ્થાપન વિશે પણ વાત કરશો.
1: ખાસ કરીને નિંદામણ, આદુ હળદરનો પાક એકવાર મોટો થઈ જાય તો એની અંદર નિંદામણ ખાસ આવતું નથી, પણ જો નિંદામણ દેખાય તો એને કાબૂમાં લેવું જરૂરી છે, અથવા તો જો કાબૂમાં ના લઈએ નિંદામણ તો એની ગુણવત્તા પર માઠી અસર થાય છે.
0: ઘણીવાર રોગ જીવાતો આપણા ખેતી પાકોમાં આવતા હોય છે, તો આ આદુ હળદરમાં ખરા રોગ જીવાતને એમનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય?
1: ખાસ કરીને આદુ હળદરમાં પાનના બદામી રંગના ટપકાનો રોગ એક છે, ફૂગથી થતો રોગ છે એ આવે છે. પાનની બંને બાજુ ટપકા પડે છે અને એ ટપકા ધીમે, પહેલાં ઘેરા પીળા હોય છે, પછી ધીમે ધીમે પહેલાં બદામી હોય છે, બદામી પછી ધીરે ધીરે ઘેરા પીળા થાય છે અને પછી ધીમે ધીમે આખું પાન સુકાઈ જાય છે અને જે આખા જે છોડ હોય એ આખો છોડ બાળી જાય છે. તો આનું આ એક પ્રકારનો જે ફૂગથી થતો રોગ છે, તો આખે આખા સૌ પ્રથમ તો આવા તમને જ્યારે બી ટપકા દેખાય તો એનું જે પાન જે એક કે બે પાન ઉપર દેખાય તો એનું પાનનું કટિંગ કરી અને એને ખેતરથી દૂર લઈ જવું, અને બીજું કે આપણા બજારની અંદર ફૂગનાશક દવાઓ પણ મળતી હોય છે, થોડોક આ પ્રમાણમાં ફૂગનાશક દવા અથવા તો આપણે પ્રાકૃતિક ખેતીની અંદર અગ્નિઅસ્ત્ર નામનું એક આવે છે, એ અગ્નિઅસ્ત્રનો પણ છંટકાવ કરી શકીએ, બ્રહ્માસ્ત્રનો પણ છંટકાવ કરી શકીએ, અથવા તો લીંબોળીનું જે તેલ આવે એનું પણ આપણે છાંટી શકીએ. પછી ખાસ કરીને એક બીજો રોગ છે ગાંઠના સડાનો. હવે આ પણ એક ફૂગથી જ થતો રોગ છે, એની જે ગાંઠો આપણે જમીનમાં વાઈએ ત્યારે આખું પાન સૂક, પહેલાં ગાંઠમાં સડો લાગે છે અને એના એની અસર પછી પાન ઉપર થાય છે, પાન સુકાઈ જાય છે. તો આના માટે આપણે અગાઉ પણ આપણે મેં વાત કરી હતી કે જે જે ગાંઠ આપણે વાઈએ છે એને આપણે એઝેટોબેક્ટર નામના દ્રાવણથી બોળી અને વાવવું જોઈએ, જેથી આ પ્રકારના રોગનું આપણે નિયંત્રણ લાવી શકીએ.
0: હવે આપણા ખેડૂત મિત્રોએ સરસ આદુ હળદરની ખેતી કરી હોય અને જો એને સમયસર લણણી અથવા કાપણી કરવામાં ના આવે તો મોટું નુકસાન જતું હોય છે, તો આદુ હળદરની લણણી ક્યારે કરી શકાય? કેવી રીતે ખબર પડે કે હવે પાક આદુ હળદરનો લણણી લાયક થઈ ગયો છે?
1: સામાન્ય રીતે મે જૂનની અંદર જે ખેડૂતોએ વાવેતર કર્યું હોય એનો પાક જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તૈયાર થઈ જતો, મિનિમમ 8 થી 9 માસે તૈયાર થઈ જાય છે. હવે ખબર કઈ રીતે પડે, તો એનો જે પાન જે હોય એ પીળા પડવા લાગે, એની કુદરતી રીતે એના પાન પીળા પડવા લાગે અને પાન સુકાવા લાગે, ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે હવે આપણે જે પાક છે એ તૈયાર થઈ ગયો છે. હવે આ પાકની વાત કરીએ આપણે તો એની ગાંઠોને ખોદવાની વાત કરીએ, કાપણીની વાત કરીએ, તો સૌ પ્રથમ જે પાન હોય આપણે કાપી દેવા પડે. પાન કાપ્યા બાદ 5 થી 6 દિવસ આપણે એમને રહેવા દેવાનું, ત્યારબાદ આપણે એની જે ગાંઠો છે એને આપણે જમીનમાંથી કાઢવાની રહે છે. હવે જમીનમાંથી તમે જ્યારે ગાંઠો કાઢતા હોય ત્યારે ખાસ ગાંઠો કપાઈ ના જાય અથવા ગાંઠને નુકસાન ના થાય એ રીતે એને કાઢવી જોઈએ. જો ગાંઠો આપણે પાવડાથી અથવા તો કોદાળીથી કાઢતા હોય અને એ વખતે જો ગાંઠોને નુકસાન થશે તો તમને માર્કેટમાં જે ભાવ મળવો જોઈએ મળશે નહીં.
0: હવે આદુ હળદરની કાપણી કર્યા પછી પ્રશ્ન આવે સ્ટોરેજનો, એટલે કે એને સંગ્રહ કરવા.

0: કરવાનો. જો વ્યવસ્થિત સંગ્રહ ના કરવામાં આવે તો ખેડૂત મિત્રોનું મોટું નુકસાન થવાની સંભાવના હોય છે. અને પછી બીજી એક વસ્તુ કે એ હળદર જમીનમાંથી લણણી કર્યા પછી, કાપણી કર્યા પછી એનું માર્કેટ સુધી પહોંચાડવાનું પણ એક અગત્યનું પાસું છે. તો એના માર્કેટિંગ વિશે અને સ્ટોરેજ વિશે પણ વાત કરશો.
1: જો ખાસ કરીને ખેડૂત મિત્રો, કેવું દાહોદ જિલ્લો હોય કે કોઈ બી જિલ્લામાં, ખાસ કરીને લીલી હળદર અથવા તો જે આદુ લીલું હોય, જેમ જેમ સમયાંતરે થોડા થોડા પ્રમાણમાં ખેડૂતો માર્કેટમાં લીલા શાકભાજી તરીકે ઉપયોગમાં વેચાણ કરતા જ હોય છે. પણ એકવાર તમારું પાક પાકળ થઈ જાય અને પૂર્ણ અવસ્થાએ પહોંચી જાય, ત્યારબાદ તમારે એનું શું કરવું, તો એનું કાપણી પછીનું વ્યવસ્થાપન આદુ હળદરમાં બહુ જ મહત્ત્વનું છે. આના માટે ખેડૂતોએ એનું પ્રોસેસિંગ કરવું જરૂર છે. પ્રોસેસિંગમાંથી આપણે પહેલાં વાત કરીએ કે ભાઈ, આદુમાંથી આપણે સૂંઠ કઈ રીતના બનાવી. તો આદુમાંથી સૂંઠ બનાવવાની એક પદ્ધતિ છે. સૌ પ્રથમ તમે જે આદુની જે ગાંઠો કાઢો છો જમીનમાંથી, એ ગાંઠોને ખોદીને તડકે સૂકવવી અને તેના પર જે માટી હોય પહેલાં સાફ કરવી. માટી સાફ થઈ ગયા બાદ ભરાવદાર અને તંદુરસ્ત જે ગાંઠો હોય એને આપણે એક દિવસ પાણીમાં પલાળી રાખવાની હોય છે. અને પલાળી રાખી અને તેની છાલ ઉખડી જાય અને પછી એને આપણે ફરીથી તડકામાં 3 થી 4 દિવસ સૂકવવાની હોય છે. આ રીતે તમે 4 દિવસ તડકામાં સૂકવશો એટલે પછી શું થશે કે એના જે કાતરા હોય છે, આદુના જે જુદા જુદા ભાગ, એ કાતરા ને આપણે હાથથી આપણે ઘસીશું એટલે બધા જ કાતરા એના છૂટા પડી જશે. એટલે એક સાથે જે આદુનો જે આખો બંચ હોય, બંચમાંથી બધા એના અલગ અલગ કાતરા પડી જશે. અને આ કાતરાને ફરીથી આપણે 3 થી 4 દિવસ સૂકવવા પડશે. એ સૂકવ્યા બાદ આપણે એને 2 કલાક સુધી પાણીમાં રાખવાના, અને પાણીમાં રાખ્યા બાદ એને પૂરેપૂરું સુકાઈને ત્યાં સુધી મિનિમમ 5 થી 6 દિવસ સુધી ફરીથી તડકામાં સૂકવવા. હવે આટલી બધી 8 થી 10 દિવસની સૂકવણીની પ્રક્રિયા બાદ આપણે જે એના કાતરા હોય એ કાતરાને એક જાડું કપડું લઈ અને બરોબર ઘસવાના જાડા કપડાથી, એટલે બાકી રહેલ જે પણ એના જે માટી હોય અથવા બીજો કોઈ એના પર જે કચરો હોય એ બધો નીકળી જશે. અને લગભગ છે ને તમારું જે 20 થી 25, 1 હેક્ટરે 20 થી 25 ટન જે આદુ મળે લીલું, એનાથી 17-23% જેટલી સૂંઠ મળે, એટલે 4 થી 5 ટન જેટલી તમને 1 હેક્ટરમાંથી સૂંઠ બને.
0: ખેડૂત મિત્રોએ જો વધારાની આવક મેળવવી હોય તો એનું મૂલ્યવર્ધન થઈ શકે, એ વિશે ટૂંકમાં માહિતી આપશો.
1: હા, થઈ શકે. હવે આપણે લીલી હળદરની વાત કરીએ તો લીલી હળદરમાંથી સૂકી હળદર બનાવવાની જે પદ્ધતિ છે એને ક્યોરિંગ કહેવામાં આવે છે. હવે આ ક્યોરિંગમાં મિનિમમ 4 થી 5 દિવસ લાગે છે. પહેલાં તો જે રીતે આપણે આદુની અંદર સૂકવણી કરી એ રીતે આપણે એની જે લીલી હળદરની જે ગાંઠો હોય છે એમાં માતૃગાંઠો અને અંગુલી ગાંઠો બેને અલગ પાડવી પડે પહેલાં, કારણ કે માતૃગાંઠો હોય છે એને આપણે આગામી વર્ષ માટે બિયારણ તરીકે ઉપયોગ કરવાની હોય છે, અને એના સિવાય જે આપણે માર્કેટમાં જે વેચવાની હોય છે હળદર પાવડર તરીકે, એ અલગ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ આપણે ગાંઠો અલગ પાડી એને આપણે પાણીમાં પલાળવાની હોય છે. અને પાણીમાં પલાળ્યા બાદ તમારે છે ને એક વાસણ લેવાનું હોય છે મોટું, 60 ઘન સેન્ટીમીટરનું આશરે, અને એ વાસણની અંદર તમારે હળદર ડૂબી રહે અને હળદર ઉપર 4 થી 5 સેન્ટીમીટર પાણી ડૂબી રહે એટલું પાણી તમારે આશરે લેવાનું છે. અને ત્યારબાદ એને આપણે ઉકાળવાની શરૂઆત કરવાની છે, ભઠ્ઠી પર મૂકવાનું છે. ઉકાળ્યા બાદ એના ઉકાળતી વખતે જે એના પાન હોય હળદરના એ એના ઉપર મૂકી દેવાના, જેથી એનું જે બાષ્પ હોય એની હળદરને લાગે, બરાબર છે. ત્યારબાદ મિનિમમ 2 થી 3 કલાક ઉકાળ્યા બાદ પછી ધીમે ધીમે થોડું થોડું, જેમ જેમ સમય આવે એમ એમ થોડું થોડું પાણી આપણી રીતે અનુકૂળતાએ એમાં રેડતું જવાનું છે. જો એકદમ પાણી સુકાઈ જશે તો આખી હળદરની ક્વોલિટી છે બગડી જશે, તમને એમ લાગે કે હવે પાણી થોડુંક બળી ગયું છે તો તમારે સાથે સાથે એને પાણી પણ નાખતા રહેવું જોઈએ. આ રીતે પછી હળદર એકદમ 2 થી 3 કલાકમાં સૂકવાઈ જશે અને પછી ત્યારબાદ એને મિનિમમ આપણે 3 થી 4 વાર આપણે એને તડકામાં સૂકવવા. હવે આનાથી શું થશે કે એનો રંગ ઘેરો બનશે. ખાસ કરીને જ્યારે આપણે ઉકાળતા હોઈએ ને, એટલે ઘણા ખેડૂતો શું કરતા હોય છે, એની અંદર છાણનો રગડો નાખતા હોય છે. તો છાણનો રગડો ના નાખવાનો, એની જગ્યાએ સોડિયમ બાયકાર્બોનેટ આવે છે એક પાવડર, એ ઉમેરો હિતા વધુ રહે છે. આ રીતે તમારે ખુશ્બુદાર સરસ મજાની ક્યોરિંગ કરેલી હળદર તૈયાર થઈ જાય. પછી તમે એનું તડકામાં 10 થી 15 દિવસ સૂકવી દેશો અને પછી એને તમે આખા હળદરના ટુકડા તરીકે પણ વેચી શકો અને એનો પાવડર પણ આપણે બનાવી અને વેચી શકીએ.
0: તમે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને મસાલા પાક તરીકે આદુ તથા હળદરની ખેતી પદ્ધતિ વિશે ખૂબ સરસ માહિતી આપી. અમારા આકાશવાણી પરિવાર અને અમારા ખેડૂત મિત્રો વતી અને શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર.

0: નમસ્કાર,
1: આભાર.
2: ખેડૂત મિત્રો, ગામનો છોરો કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા આદુ અને હળદરની ખેતી વિશેની વિસ્તૃત માહિતી. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

અને મિત્રો, આ ગીત બાદ હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલની સાંજ સુધી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, જ્યારે કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન દરિયાકિનારે ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે, તેમજ પવનની ઝડપ 40-50 કિલોમીટરની છે, જે વધીને 60-70 કિલોમીટર થઈ શકે છે. તેથી માછીમાર ભાઈઓ માટે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. હવામાન સમાચાર પૂરા થયા અને મિત્રો, આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂર્ણ થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ. રામ રામ.

ગામનું ચોરો ખેડૂત મિત્રો માટેના કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી. થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની 3 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા. પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે યોગ કરતામાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પ્રંબાનંદ મંદિરની મુલાકાત લીધી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તમામ શક્ય સહાયની ખાતરી આપી. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સારા વરસાદને કારણે વરસાદની અછત ધરાવતા જિલ્લાઓની સંખ્યા 262થી ઘટીને 178 થઈ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે સંઘર્ષનો અંત લાવવા માટે થયેલો કરાર હવે અસરકારક નથી. અને ફિફા વિશ્વકપ માટે ક્વાર્ટર ફાઇનલમાં 8 દેશોની ટીમો ભાગ લેશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની 3 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા છે. ઓસ્ટ્રેલિયાની તેમની 3 દિવસની મુલાકાત દરમિયાન શ્રી મોદી મેલબોર્નમાં તેમના સમકક્ષ એન્થોની અલ્બેનીસ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. બંને નેતાઓ વચ્ચે ચર્ચામાં મહત્વપૂર્ણ ખનીજો, સાયબર સુરક્ષા ક્ષેત્ર, પુરવઠા શૃંખલા, સ્થિતિસ્થાપકતા, ઉભરતી ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગને આવરી લેવા આવશે. પ્રધાનમંત્રી મોદી ભારત ઓસ્ટ્રેલિયા મુખ્ય કાર્યકારી અધિકારી ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓના મેળાવડાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો સાથે યોગ કરતામાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પ્રંબાનંદ મંદિરની મુલાકાત લીધી. પરંપરાગત સંગીત વાદ્યો અને શાસ્ત્રીય નૃત્યની મધુર ધૂન સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. શ્રી મોદીએ મુખ્ય શિવ મંદિરમાં પ્રાર્થના કરી અને ભારત ઇન્ડોનેશિયા સહયોગ હેઠળ ચાલી રહેલા સંરક્ષણ કાર્યની સમીક્ષા કરી. પ્રધાનમંત્રી મોદીએ આ મુલાકાતને ઊંડો આધ્યાત્મિક અને યાદગાર અનુભવ ગણાવ્યો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પુનઃસ્થાપન પ્રોજેક્ટ બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
1: યોગ્ય કાર્તા કે ઇસ ભવ્ય મંદિર કોમ્પ્લેક્સ અબ જબ હમ પુનર્નિર્માણ કા કામ કરને જા રહે હૈ ઓર યે યુનેસ્કો કા વર્લ્ડ હેરિટેજ હૈ દુનિયા કે દૂર દૂર ક્ષેત્રો મેં કહીં પર ભી જાએં હમેં કહીં ન કહીં ભારત કે સાંસ્કૃતિક વિરાસત કે દર્શન હોતે હૈ યે પૂરે સાઉથ ઇસ્ટ એશિયા કા દૂસરા સબસે બડા હમારી વિરાસત કી પહેચાન હૈ.
0: આ પ્રસંગે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવોએ કહ્યું કે પ્રંબાનંદ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સદીઓ જૂના સભ્યતાના સંબંધનું પ્રતીક છે. તેમણે મંદિર સંકુલના સંરક્ષણ અને પુનઃસ્થાપનમાં ભારતના સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ ખાલિદ અલ સબાહ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જયશંકરે જણાવ્યું કે તેમણે ક્રાઉન પ્રિન્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ભારત અને કુવૈત વચ્ચે દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા માટે ક્રાઉન પ્રિન્સની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી. વિદેશમંત્રીએ ખાડી ક્ષેત્રમાં વિકાસ પર પોતાના વિચારો આદાન

0: પ્રદાન કરવા બદલ તેમનો આભાર પણ માન્યો. ગૃહમંત્રી અમિત શાહે આજે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાથે દેશના મુખ્ય વિમાની મથક પર મુસાફરોની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને ઇમિગ્રેશન પદ્ધતિની સમીક્ષા કરી. બેઠક દરમિયાન શ્રી શાહે તમામ વિમાની મથક પર સ્વચાલિત એક્સ રે ટ્રે રિટર્ન પદ્ધતિના તબક્કાવાર સ્થાપનનો નિર્દેશ આપ્યો. ગૃહમંત્રીએ જણાવ્યું કે 2027 સુધીમાં તમામ રાજ્ય મુખ્યાલયોમાં વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરીઓ કાર્યરત થવી જોઈએ. તેમણે એ પણ નિર્દેશ આપ્યો કે અગરતલા અને જેવર વિમાની મથક પર અધિકૃત ઇમિગ્રેશન ચેકપોઇન્ટ શક્ય તેટલી વહેલી તકે કાર્યરત કરવામાં આવે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને તેમને શક્ય તમામ કેન્દ્રીય સહાયની ખાતરી આપી. શ્રી શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્યમાં ભારે વરસાદ અને પૂર અંગે વાત કરી. શ્રી શાહે મુખ્યમંત્રીને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર આ કટોકટીનો સામનો કરવા માટે મહારાષ્ટ્ર સરકારને શક્ય તમામ સહાય પૂરી પાડશે. ગૃહમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ રાજ્યમાં ભારે વરસાદ અને પાણી ભરાવતી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી અને કેન્દ્ર સરકારની શક્ય તમામ સહાયની ખાતરી આપી. દરમિયાન કેરળના મુખ્યમંત્રી વીડી સતીશને એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાયનાડ આપત્તિ અંગે તેમની સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું ગૃહમંત્રીએ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. હવામાન વિભાગે દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આગામી 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર દેશમાં આગળ વધવાની ધારણા છે. દરમિયાન ત્રિપુરામાં હવામાન વિભાગે આજે પશ્ચિમ ખોવાઈ, ધલાઈ અને ગોમતી જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સાંજે 6 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ની આગાહીના પગલે વલસાડમાં તંત્ર સતર્ક બન્યું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં સારો વરસાદ પડ્યો છે, જેના કારણે વરસાદની અછત ધરાવતા જિલ્લાઓની સંખ્યા 262થી ઘટીને 178 થઈ ગઈ છે. અલ્નિનોની સંભવિત અસરથી સમીક્ષા માટે નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં બોલતા ચૌહાણે જણાવ્યું કે જૂનમાં 33% વરસાદની ખાદ નોંધાઈ હતી, પરંતુ જુલાઈમાં આ ખાદ ઘટીને 24% થઈ ગઈ છે.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टेयर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को प्राथमिकता दें.
0: સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇરાન સાથે સંઘર્ષનો અંત લાવવા માટે થયેલો કરાર હવે અસરકારક નથી. તેમણે કહ્યું કે તેમને હાલમાં ઈરાન સાથે વાટાઘાટો કરવાની કોઈ ઈચ્છા નથી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તુર્કીની રાજધાની અંકારામાં નાટો સમિટ દરમિયાન યોજાયેલ પત્રકાર પરિષદમાં આ નિવેદન આપ્યું હતું. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હોર્મુઝ સમુદ્ર ધુનીમાં 3 તેલ ટેન્કર પર હુમલા બાદ તણાવ વધ્યો. અગાઉ ઈરાને બંદર શહેર મહશહર હોર્મોઝન પ્રાંતમાં અમેરિકાના લશ્કરી થાણા ઉપર મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને બદલો લીધો હતો. ફિફા વિશ્વકપ માટે ક્વાર્ટર ફાઇનલમાં 8 દેશોની ટીમો ભાગ લેશે. ફ્રાન્સ, મોરોક્કો, નોર્વે, ઇંગ્લેન્ડ, સ્પેન, બેલ્જિયમ, આર્જેન્ટિના અને સ્વિટ્ઝરલેન્ડે 16 રાઉન્ડ જીતીને છેલ્લા 8માં પોતાનું સ્થાન બનાવ્યું છે. નોકઆઉટ સ્ટેજ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરે છે, જેમાં દરેક ટીમ સેમીફાઇનલમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય રાખે છે. ફ્રાન્સ શુક્રવારે પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોનો સામનો કરશે. મેચ 1:30 વાગે શરૂ થશે, જ્યારે સ્પેન શનિવારે 12:30 વાગે બેલ્જિયમ સામે ટકરાશે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં 23 કરોડથી વધુ લોકો નશામુક્ત ભારત અભિયાનમાં અત્યાર સુધીમાં

0: જોડાયા છે. આમાં 7,81,00,000થી વધુ યુવાનો, 5,24,00,000 મહિલાઓ અને 17,00,000થી વધુ શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હીના રોહિણી સેક્ટર 16 વિસ્તારમાં આજે સાંજે એક ઇમારત ધરાશયી થઈ છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે 4-5 લોકો દટાયા હોવાની શંકા છે. એનડીઆરએફની 2 ટીમો પણ બચાવ અને રાહત કામગીરીમાં તહેનાત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની 3 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયા જવા રવાના. પ્રધાનમંત્રી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે યોગકાર્તામાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પ્રંબાનંદ મંદિરની મુલાકાત લીધી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તમામ શક્ય સહાયની ખાતરી આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરે છે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારે કામા. દોસ્તો, સૌપ્રથમ સાંભળી લતા મંગેશકર અને ઉદિત નારાયણના યુગલ સ્વરમાં તે તો પાગલ હે ફિલ્મનું આ ગીત. સંગીત આપે છે ઉત્તમ સિંઘે, શબ્દ આનંદ બક્ષીના.

8, 7, 6, 5, 4, 3, 2, 1, let's start the fun!

લતા મંગેશકરના અવાજમાં આપ સાંભળી રહ્યા હતા હમ આપકે કોન ફિલ્મનું અગીત. અગીતને સંગીતથી સજાવ્યું છે એસપી બાલા સુબ્રમણ્યમે, અને ગીતના શબ્દો છે રવિન્દ્ર રાવલના. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનું કાર્યક્રમ સારે ગામા. આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. કાર્યક્રમમાં આગળ સાંભળીએ કુછ કુછ હોતા હૈ ફિલ્મનું અગીત કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં, સંગીત જતીન લલિતનું શબ્દ સમીરના.

0: શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
0: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
0: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
0: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: દોસ્તો, આપ સાંભળ રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામા. કાર્યક્રમમાં આગળ સાંભળીએ બરસાત ફિલ્મનું આ ગીત, કુમાર શાહનું, અલકા યાજ્ઞિકના, યુગલ સ્વરમાં, નદીમ શ્રવણનું સંગીત અને શબ્દો સમીરના.

સ્વતંત્ર મિત્રો, હમણાં જ આપણે સાંભળી રહ્યા હતા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારે ગામાં, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું.